નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

તમને આપવાની મારી ક્યાં ના છે, લાગણીઓને માપવાની મારી ક્યાં ના છે. તું પ્રેમ આપે કે જખમોની ભેટ, જે મળે તે સ્વીકારવાની મારી ક્યાં ના છે. તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે. તું જીતે દાવ તો હારવાની મારી ક્યાં ના છે. તું કરી લેજે ખાતરી કદી મારા પ્રેમની, હથળીમાં દિલ મૂકવાની મારી ક્યાં ના છે. હાથ જાલો તો મઝધારે ના છોડી દેશો, મોત સુધી ચાલવાની મારી ક્યાં ના છે.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: પાલનપુર રેડિયોના ગીતા અમૃતમ ના પ્રસારણમાં આપણે ધીમે ધીમે ગીતાના શ્લોકોને સમજતા સમજતા 8મા અધ્યાયના 10મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. પ્રશ્ન એ થયો છે કે માણસ જે જીવન જીવે છે એ જીવનને તો અંત છે, અને હું જો મને ઓળખું છું તો મારા શરીરને ઓળખું છું. જે જન્મમાં આપણે છીએ જેના માટે શબ્દ વપરાયો છે વ્યક્ત મધ્ય, જન્મ પહેલા શું હતું અને મૃત્યુ પછી શું હશે એની તો આપણને ખબર નથી. આ જન્મની અંદર પ્રયત્ન કરીએ, જીવન દરમિયાન યોગ સાધનાનો પ્રયત્ન કરીએ, સાધક બધા સાધનોનો પ્રયોગ કરીને સાધ્ય તરફ જવા મથે, અને એક સમય એવો આવે કે મૃત્યુનો કાળ આવી જાય, આ શરીરને છોડવાનો સમય આવે. અંદર જે આત્મા છે એ તો મૃત્યુને પામવાનો નથી, પણ શરીર મૃત્યુને પામવાનું છે. તો જે વ્યક્તિની વાત કરતા હોઈએ તે આપણે સામાન્ય પ્રયોગમાં તો એમ કહે કે ગયા, એટલે એમનું પ્રયાણ થઈ ગયું. આ જગતની અંદર પોતાના જીવન દરમિયાનમાં સારા સારા કામો કરીને અંતે ગયા, પ્રયાણ કર્યું. તો આ પ્રયાણ કર્યું એ પછી એને મુક્તિ મળશે કે કેમ, અને મુક્તિ મળશે કે કેમ એમ કહીએ છીએ ત્યારે ગીતાએ જે વારંવાર કહ્યું છે તે

એ ઈશ્વર તત્વની સાથે, પરમેશ્વર તત્વની સાથે તાદાત્મ્ય અનુભવશે કે કેમ, એમાં મળી જશે કે કેમ, એમાં લીન થઈ જશે કે કેમ, એ પરમ પદને પ્રાપ્ત કરશે એ માટે, તો એ માટે ગીતાના 8મા અધ્યાયમાં જુદા જુદા અનેક રસ્તાઓ પછીથી બતાવ્યા છે, આપણે જો

આગ્રહ કરીને મારું સ્મરણ કરતા કરતા, એટલે ઈશ્વરનું સ્મરણ કરતા કરતા પોતાના બાકીના બધા જ વિષયો, એ વિષયોને છોડી દઈને જો પ્રયાણ કરે તો એ ચોક્કસ ઈશ્વરને પામે. ઈશ્વરને પામવાનો સહેલો છતાં અઘરો રસ્તો છે. આ બોલવામાં સહેલો છે, પણ મૃત્યુ વખતે આખા જીવનનું સુહાવો લોકો મનુષ્યને થઈ જતું હોય, પોતાના બધા સંબંધો યાદ આવી જતા હોય, પોતાની બધાની વાસનાઓ શેષ રહેલી એનું સ્મરણ થતું હોય, પીડાઓ થતી હોય, એ પીડાઓથી એ પીડાતો હોય, અને એ વખતે ચિત્તને કેવળ ઈશ્વરમાં સ્થિર કરવું, માત્ર અને માત્ર ઈશ્વરનું સ્મરણ કરવું, અને સ્મરણ કરતા કરતા કરતા કરતા શરીર છોડવું. આ શરીરને છોડવા વખતે જીવાત્માએ શું કરવું એની આ વાત છે, તો એ ઈશ્વરને ચોક્કસ પ્રાપ્ત થશે. દસમા શ્લોકમાં કહ્યું હતું, આપણે ગઈકાલે ગઈ વખતે જોયું હતું, પ્રયાણ કાલે મનસા ચલે ન ભક્ત્યા યુક્તો યોગ બલે ન ચૈવ બ્રુવોર મધ્યે પ્રાણમાં વિશ્ય સમ્યક સંતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. પ્રયાણ કાલે અચલે ન મનસા, આપણે વિગતવાર પહેલા જોયું છે એટલે બહુ ઝડપથી જોઈ લઈએ. અચલ મનથી, નિશ્ચલ મનથી, મનની અંદરની બધી ચંચળતાઓને છોડીને, દુનિયામાં સૌથી વધારે ચંચળ જો કશું હોય કે કોઈ હોય તો તે મન છે. મનથી વધારે ચંચળ કોઈ નથી, મનથી વધારે ગતિ કોઈની નથી. મનને વશમાં લેવું મુશ્કેલ છે એ આપણે આગળ જોયું છે, પણ વશમાં લીધું હોય, ઇન્દ્રિયો કાબુમાં હોય, અને મન જો તમારા પોતાના અધિકારમાં હોય તો મનસા અચલેન, અને મનથી અચલ થયો એની અંદર યોગ બલ આપમેળે આવી ગયું. યોગ બલેન, આ યોગના બળથી કરીને, ભક્ત્યા યુક્તઃ, ભક્તિથી જોડાઈને, માત્ર ભક્તિ, ઈશ્વર ભક્તિ, એના સિવાય બીજું કાંઈ નહીં, એ જો થાય પ્રયાણ કાલે, આ દેહને છોડતી વખતે, તો એ શું કરશે, બ્રુવોર મધ્ય પોતાની બ્રહ્મરંધ્રની અંદર આંખોને સ્થિર કરીને એ જો દેહને છોડે છે તો સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ, તો તે દિવ્ય એવા પરમ પુરુષને ચોક્કસ પામે છે. કેવું છે, આગળ પણ કહ્યું છે, ફરી પણ કહે છે, યદક્ષરમ વેદ વિદો વદંતિ વિશંતિ યદ્યતયો વિતરાગઃ યદિચ્છન યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહણે સંગ્રહેણ પ્રવક્ષ્યે. હું તને હવે ટૂંકમાં આ પદની વાત કરું છું, આની પણ આપણે વાત છેલ્લે છેલ્લે કરી હતી, જેને વેદના જ્ઞાતાઓ અક્ષર બ્રહ્મ તરીકે ઓળખે છે. ઋગ્વેદથી શરૂ કરીને આપણે આવીએ તો વેદના જ્ઞાતાઓ, વેદના તત્વજ્ઞો, વેદના ઋષિઓએ વેદોની રચના કરી છે એમ કહેતા નથી, એ તો દ્રષ્ટાઓ છે. એમને જે પ્રાપ્ત થયું છે સાક્ષાત ઈશ્વર પાસેથી, સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત થયું છે. એ લોકો જે અક્ષર બ્રહ્મની વાત કરે છે તે પદ, અથવા વીતરાગ, જેમણે રાગ દ્વેષ વિગેરે છોડી દીધા છે, એવા યતયઃ, એવા યતિઓ, એ વિશંતિ, જેની અંદર પ્રવેશ કરે છે મૃત્યુ પછી. બ્રહ્મની અંદર વિદ્વાનો યદ્રચ્છાથી પોતે ભ્રમણ કરે છે. બ્રહ્મચર્ય બ્રહ્મચરતી, બ્રહ્મની અંદર જે

બ્રહ્મણી ચરંતિ દે બ્રહ્મચારીણઃ, બ્રહ્મમાં એ ચરણ કરે છે, વિચરણ કરે છે, એવા તે પદમ, તે પદ હવે હું તને ટૂંકમાં કહું છું. અહીં સુધી આપણે જોયું છે, સર્વદ્વારાણિ સંયમ્ય, આઠમા અધ્યાયનો 12મો શ્લોક છે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોબુદ્ધિ નિરુદ્ય ચ મૂર્ધ્ન્યાધાયાત્મન પ્રાણમ આસ્તિતો યોગ ધારણામ. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન માં અનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહમ સયાતિ પરમાં ગતિમ. 13મા શ્લોકમાં કહ્યું, સયાતિ પરમાં ગતિમ, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પરમ ગતિ એટલે મોક્ષની ગતિ, મુક્તિની ગતિ, સ્વર્ગની નહીં. સ્વર્ગ તો વચ્ચેનો સ્ટેન્ડ છે, ઉત્તમ લોક છે, જેની વાત થોડી વખત પછી કરશે આપણને, કે ઉત્તમ લોક પણ પરિવર્તનશીલ છે. ઉત્તમ લોકની પ્રાપ્તિની વાત નથી, પરમ પદની પ્રાપ્તિની વાત છે, પરમ ગતિની પ્રાપ્તિની વાત છે, પરમેશ્વરને પ્રાપ્ત કરવાની વાત છે. આ તો તત્વ છે, જગ્યા નથી, સ્થાન નથી. સ્થાન હોય તો પાછું આપણે દ્રવ્ય વગેરેની ચિંતા ચિંતન કરવું પડે, સ્થાન નથી. પરમ પદ છે, એ તત્વમય છે, કેવળ આપણે આગળ એનું વર્ણન જોયું છે. જો પ્રયાતિ ત્યજન દેહમ, પોતાના દેહને ત્યજીને, ઉપર હવે કહ્યું તે પ્રકારનો માણસ જો પોતાના દેહને ત્યજે છે તો તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. કેવો? યહા એમ કહ્યું એટલે જે, તો જે એટલે એની બિલકુલ દેહને, દેહનો ત્યાગ કરતી વખતની એની સ્થિતિ કેવી હશે? એની એટલે કોની? શરીરની નહીં, શરીરનો તો એને ત્યાગ કરવાનો છે. મનની નહીં, મનનો તો એને ત્યાગ કરવાનો છે. અંતઃકરણોની નહીં, અંતઃકરણોને તો એને સંયમિત કરીને પછી એનો ત્યાગ કરવાનો છે. બધાનો ત્યાગ કરી દેવાનો છે. એટલે સહ યહ તે, કે જે, જેને આકાર નથી, આવું જે આત્મતત્વ છે આપણું, જીવાત્મ તત્વ છે તે, પણ એને પ્રયત્ન કરવો પડશે. એ તો ક્યારે કરવો પડશે? જે વખતે પોતે શરીરની સાથે જોડાયેલો છે ત્યારે. શરીરને છોડવાનું છે, છોડવાની ગતિ છે, ટ્રેનમાં બેસવાનું છે અને એક પગ પ્લેટફોર્મ ઉપર છે. આવી પરિસ્થિતિ જયારે છે ત્યારે, એટલે પ્લેટફોર્મ છોડ્યું નથી, ટ્રેનની ગતિ પકડાઈ નથી, આ બેની વચ્ચે છે. એ વખતે મૃત્યુના કાળે, મરણના સમયે, એટલે દેહને છોડવાના સમયે, દેહનો ત્યાગ કરવાના સમયે, શરીરનો ત્યાગ કરવાના સમયે, પ્રયાતિ ત્યજન દેહમ, દેહને ત્યજીને જે જાય છે આગળની ગતિને પ્રાપ્ત કરવા માટે, તે તો શરીર છે હજુ, છૂટી જાય પછી તો આધાર જ નથી ક્યાંય, કાં તો સારી ગતિ ને કાં તો કનિષ્ઠ ગતિ. એટલે આપણે ટ્રેનની જ વાત કરીએ અને પ્લેટફોર્મની જ વાત કરીએ તો પ્લેટફોર્મ છોડીએ અને ઉત્તમ જે ટ્રેનની ગતિ છે એને પકડી ના શકીએ તો પડે વચ્ચે, પ્લેટફોર્મ ને ટ્રેનના વચ્ચેના ભાગમાં પડે ને, પછી શું થાય? અધોગતિ એ શક્ય છે અને ઉર્ધ્વ ગતિ એ શક્ય છે. તો એના માટે એને શું કરવું પડશે? શરીર છે, છૂટ્યું નથી, છોડવાની બિલકુલ તૈયારી છે. તો એ વખતે શું કરશે? સર્વદ્વારાણિ સંયમ્ય, પોતાના શરીરના બધા દ્વાર જે છે એનું સંયમન કરી દેવું. આપણે પહેલા એક વખત જોયું હતું કે શરીરને નવ દરવાજા વાળું નગર ગણાવવામાં આવ્યું છે. બે દ્વાર નાકના, બે કાનના, એક મોઢાનું, નવદ્વારનું નગર.

ઉપર સંયમ, ચલો બંધ કર્યા, લોક કરી દીધા, તળું મારી દીધું એના ઉપર. હવે ન અહીંથી કઈ જાય, ન અહીં કઈ આવે. એટલે બધી ઇન્દ્રિયોને સંયમમાં લઈ લીધી, એવો એનો અર્થ થાય. સર્વ દ્વારાણી સંયમ્ય, જ્યાંથી બહાર આવાગમન શક્ય છે તેવા જેટલા દ્વારો છે એટલા દ્વારો ઉપર સંયમનો પેરો મૂકી દીધો. હવે અહીંથી ન જાય ન આવે, આના દ્વારા કશું આવશે નહીં. હવે નવદ્વારાણી સંયમ્ય, પોતાના બધા જ દ્વારો એના ઉપર પેરેગીર ગોઠવી દીધો, એને બંધ કરીને તાળું મારી દીધું. હવે અહીંથી એટલે શરીરો જે ઇન્દ્રિયો દ્વારા પોતે બહારના વિષયોની સાથે જોડાય છે, એ બહારના વિષયો સાથે જોડાવાનો જે દરવાજો છે તે જ બંધ કરી દીધો. સંયમન એ સંયમમાં ના હોય ત્યાં સુધી મન સંયમમાં ના હોય, અને મન સંયમમાં ના હોય ત્યાં સુધી એ સંયમમાં ના હોય. એટલે સર્વ દ્વારાણે સંયમ્ય, બધા દ્વારોને સંયમનમાં લઈ જઈને મનોરુદ્ધિ નિરુદ્ધ્ય ચ, મન અને હૃદયને નિરુદ્ધ્ય એનો નિરોધ કરીને, એને સ્થિર કરીને, એને જીતી લઈને, એના ઉપર કાબુ મેળવી લઈને, એને પોતાના કમાન્ડમાં લઈ લઈને, નિરુદ્ધ્ય એનો નિરોધ કરીને, મનો હૃદય, મન અને હૃદય, આ હૃદય શબ્દ અત્યાર સુધી વાપર્યો નહોતો, અત્યારે વપરાય છે, પણ એ આપણે જે અંતકરણોની વાત કરી છે એમાં એક જ છે, પણ મન બુદ્ધિ અહંકારની વાત કરીએ ત્યારે માત્ર બૌદ્ધિક તત્વો આવે છે, હૃદય આવે એટલે લાગણી તત્વ પણ ભળે છે. બૌદ્ધિક રીતે કશાક સાથે જોડાયેલા ન હોય તે લાગણી વડે કશાક સાથે જોડાયેલા થઈ જાય, એટલે અહીંયા હૃદય શબ્દ ઉમેર્યો. કે બૌદ્ધિક રીતે કે લાગણી તંત્રથી, બે તંત્ર સમાંતર ચાલે છે આપણા મનની સાથે, એક બુદ્ધિ તંત્ર પણ ચાલે છે અને એક લાગણી તંત્ર પણ ચાલે છે. બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી, ઇન્દ્રિયોને ખાવું નથી, પીવું નથી, સૂંઘવું નથી, સાંભળવું નથી, પણ મનની લાગણીઓ, હૃદયની લાગણીઓ કશાકની સાથે જોડાયેલી છે. પ્રાણ નીકળતા પહેલા મનની અંદર એમ થતું હોય કે દીકરી સાસરેથી આવવાની હતી, બાપ બીમાર છે, એને સમાચાર મળ્યા છે, આવતી જ હશે. એને એક વખત જોઈ લો, આવી જાય પછી પ્રાણ છૂટે તો સારું. મનમાં છે પેલું હૃદય જે છે, મન ને બુદ્ધિ ને બધી અપેક્ષિત વસ્તુઓ ને ઇન્દ્રિયોના વિષયો ને બધું કાબુમાં આવી ગયું છે, પણ લાગણી તંત્ર પણ કાબુમાં આવી જવું જોઈએ. મનો બુદ્ધિ મનો હૃદય નિરુદ્ધ્ય ચ, ત્યાં સુધી મનો બુદ્ધિ એમ કહેતા હતા ને, એટલે હું પણ બોલતી વખતે મનો બુદ્ધિ એમ બોલી ગયો. મનો હૃદય, મન અને હૃદય એ બંનેને નો નિરોધ કરીને, એને પણ બાંધીને પોતાના કબજામાં લઈ લીધું હોય એવું કરીને, મૂર્ધન્ય આધાય આત્માનઃ, અને આત્માનઃ, આત્માનઃ એટલે પોતાના પ્રાણને, મૂર્ધ્નિ આધાય પોતાના પ્રાણને મૂર્ધાની અંદર સ્થિર કરીને, શું થશે? પેલા મનને તમે જીતી લીધું છે તો આ શક્ય બનશે. મન જીતાઈ ગયું છે તો એ જીતાયેલા મન વડે પ્રાણને મૂર્ધાની અંદર, મૂર્ધા છે એક મસ્તકનો ઉપરનો ભાગ, બ્રહ્મરંધ્ર જ્યાં છે ત્યાં મૂર્ધ્નિની અંદર, મૂર્ધામાં પ્રાણને સ્થિર કરીને, મૂર્ધન્યા આધાય પ્રાણમ આસ્થિતો યોગ ધારણામ, યોગની ધારણામાં આસ્થિતઃ સ્થિર થઈને, યોગ એટલે જોડાવું ઈશ્વરની સાથે પોતે.

જોડાવાનું છે, એ પ્રકારની જે ધારણા છે એ જ હવે ઈશ્વર તત્વ સિવાય કશાની સાથે મારે કશી નિસ્બત નથી, એ પ્રકારની મનની બુદ્ધિની હૃદયની પ્રાણની સ્થિતિને મેળવી પડે, અનુભવવી પડે. આ સ્થિતિ આવી જાય પછી હવે કઈ નથી, હવે કઈ નથી, હવે કોઈ નથી, હવે આ પ્રાણ નીકળવાના છે, મૂર્ધના સુધી, મૂર્ધની સુધી પહોંચી ગયા છે, મૂર્ધા સુધી પહોંચી ગયા છે અને એ જવાના છે. મન સંયમમાં છે, બુદ્ધિ સંયમમાં છે, હૃદય સંયમમાં છે, યોગની અંદર ચિત્ત સ્થિર થઈ ગયું છે એ વખતે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન, માત્ર બ્રહ્મનું ધ્યાન કરતા કરતા કંઈક ક્રિયા કરવાની જો થાય તો ઓમકારનું સ્મરણ કરતા કરતા, ઓમકાર જેને આપણે પ્રણવ મંત્ર કહીએ છીએ, જેને આપણે એકાક્ષર બ્રહ્મ કહીએ છીએ. અહીંયા કહ્યું એને ઓમ એકાક્ષરમ બ્રહ્મ, ઓમકાર એ એકાક્ષર બ્રહ્મ છે, બ્રહ્મનું સ્વરૂપ છે, વેદનો સાર છે. ઓમકારનું સ્મરણ કરતા કરતા, પ્રણવ મંત્રનો જાપ કરતા કરતા, પ્રણવ મંત્રનો જાપ કરવાની શરૂઆત થાય ને એટલે જો કોઈએ અનુભવ કર્યો હશે તો નાભી કમળથી શરૂ થઈ અને ઓમ કરતા કરતા અ ઉ ને મ આવે ત્યાં તો બ્રહ્મ બ્રહ્મ આજે બ્રાહ્મી સ્થિતિ છે ત્યાં પહોંચી જાય. જરા અનુભવ કરીને પ્રયત્ન કરજો, ઓમકારની શરૂઆત થાય તો નાભી પદ્મથી શરૂઆત થાય, ત્યાંથી હૃદય ઉપર વાઇબ્રેશન આવે ને ત્યાંથી મસ્તકમાં જાય ત્યારે ઓમકાર થાય. તો આ ઓમકાર છે એને આપણી સંસ્કૃતિએ બ્રહ્મનું સ્વરૂપ કલ્પ્યો છે, કારણ કે નહીં તો પેલી એકાગ્રતા ચલિત પણ થઈ જાય કદાચ. એકાગ્ર તો થઈ ગયો છે, મનને બુદ્ધિને હૃદયને બધાને એક જગ્યાએ સ્થિર કરી દીધા છે, પ્રાણ હવે છેક મૂર્ધા ઉપર આવીને અટક્યા છે. એ વખતે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન, આ ઓમકાર કે જે એકાક્ષર બ્રહ્મ છે, અક્ષર શબ્દનો અર્થ જ એ થાય જે ક્ષર નથી, એટલે બ્રહ્મનું જ સ્વરૂપ છે. આ ઓમકાર એ બ્રહ્મનું જ સ્વરૂપ છે, એને વ્યાહરણ, એને સ્મરણ કરતા કરતા, મોઢેથી ઉચ્ચાર કરવો જરૂરી નથી, એને જપતા જપતા એમ કહીએ એટલે મોઢું ઉઘડતું ના હોય, હોઠ કામ કરતા ના હોય, જીભ કામ કરતી ના હોય, એ સ્થિતિ તો મરણ સમયે આવીને ઊભી રહી હોય. મનની અંદર, ચિત્તની અંદર, પ્રાણની અંદર ઓમકારનું સ્મરણ હોય એવી સ્થિતિમાં ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન, એનું વ્યાહરણ કરતા કરતા, એમ કરતા કરતા માં અનુસ્મરણ, મારું સ્મરણ કરે. આ બધા વર્તમાન કૃદંતો છે, વ્યાહરણ, માં અનુસ્મરણ, આમ કરતા કરતા કરતા કરતા એમ થાય, એનો અર્થ શું કહે છે? બ્રહ્મનું નો જાપ એના ચિત્તમાં ચાલ્યું છે અંદર, એટલે કે મારું સ્મરણ ચાલુ છે. મારું એટલે પરમાત્માનું, જે સ્વરૂપે પરમાત્માને તમે જોયો છે આખી જિંદગી, એનું સ્મરણ કરતા કરતા માં અનુસ્મરણ, ઓમ નો જાપ ચાલે છે, ઈશ્વરનું સ્મરણ ચાલે છે, અને આમ કરતા કરતા, બરોબર ને, એટલે ઓમ ઇતિ અક્ષરમ એમ લીધું તો ઓમ અક્ષરનો અર્થ કરવાનો હોય તો એ પરમાત્મા જ થાય, એ સિવાય બીજો કોઈ છે જ નહીં, એટલે સ્મરણ થાય તો એનું જ થાય. આપણે કોઈ શબ્દ કે કોઈ અક્ષર બોલીએ ત્યારે એનો જે અર્થ છે એ અર્થ આપણા ચિત્તની અંદર આમ ઉદ્ભવ થાય છે, આપણને દેખાય છે મનમાં અંદર ઊંડે ઊંડે. મરચું એમ બોલીએ તો મરચું દેખાય, લાલ કે લીલું એમ પ્રશ્ન પૂછીએ. ઓમકાર એ તો બ્રહ્મનું જ સ્વરૂપ છે, એટલે પછી બીજું કશું સ્મરણ કરવાનું રહેતું જ નથી, એનો અર્થ જ પરબ્રહ્મ સ્વરૂપ છે.

0: એ પરબ્રહ્મ સ્વરૂપનું સ્મરણ કરતા કરતા ત્યજન દેહમ, જો માણસ દેહને ત્યજે તો સયાતિ પરમામ ગતિમ, તો તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પરમ ગતિને પ્રાપ્ત કરવાની આ સ્થિતિ, કઈ સમયની સ્થિતિનું વર્ણન કર્યું છે, આ બહુ સમજવાની સ્થિતિ છે. આ બિલકુલ દેહના ત્યાગ કરવાનો સમય આવી ગયો છે, હવે ક્ષણવારમાં મૃત્યુ છે. જો એ વખતની પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો જરા બહુ વિચિત્ર સ્થિતિ આપણને દેખાશે. ચારે બાજુ સગાવાલાઓ ભેગા થઈ ગયા છે, બ્રહ્મ ભગવાનનું નામ દે છે, અથવા તો ડોક્ટરને બોલાવે છે, આમ કરે છે, તેમ કરે છે, બધું ઉહા પોહની વચ્ચે, મનને એ ઉહા પોહની સાથે ન જોડાવા દઈને મન કેવળ ઈશ્વરમાં લીન થઈ જાય. મન ઈશ્વરમાં લીન થઈ જાય એટલે એની બુદ્ધિ અને અહંકાર, એનું હૃદય એ ઈશ્વરમાં સ્થિર થઈ જાય. ઈશ્વરમાં સ્થિર થઈ જાય એટલે પ્રાણ છેક મસ્તકની અંદર જઈને બેસી જાય, અને મનમાં એક માત્ર સ્મરણ છે ઈશ્વરનું, પરમાત્માનું, ઓમકારનું. અને એ પરિસ્થિતિની અંદર જો પ્રાણ આ શરીરને છોડીને નીકળ્યા, એ વખતે જો આત્મા જીવાત્મા આ શરીરને છોડે છે અને ત્યાંથી પ્રયાણ કરે છે, તો એને કઈ ગતિ પ્રાપ્ત થાય છે? સયાતિ પરમામ ગતિમ, તો એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આ પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે બીજું કશું એને કરવાનું, આ જીવન જે કર્યું છે તે એની સાથે છે, એ વાત બરોબર છે. પણ તો વાસનાઓ રહી ગઈ હોય તો, અહીં તો વાસના શેષ જ નથી રહેવાની. તો એ પ્રમાણે જે માણસ પોતાના પ્રાણને ત્યજે છે તે પરમ ગતિને પ્રાપ્ત થશે, એટલે મારી અંદર જ સ્થિર થઈ જશે. આ બહુ ઉત્તમ વાત આપણને કરી. છેલ્લા બે ત્રણ શ્લોકથી આ વાત ચાલે છે કે માણસ પ્રાણને જે વખતે ત્યજવાનો, જે વખતે શરીરને છોડવાનો વખત આવે, જે વખતે પ્રયાણ કાળ આવે, પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્ત, ત્યારે પેલા કફ ને વાત ને પિત્ત ને એની બધી વિકૃતિઓ ઉભી થાય, ને વિકૃતિઓ ઉભી થાય એટલે શરીરની વિકૃતિઓ થાય, શરીરની વિકૃતિઓની સાથે મનની વિકૃતિઓ થાય, મન ક્યાંક દોડતું દોડતું પહોંચી જાય, અને પછી જો દેહાવસાન થાય, દેહ છોડવાનો થાય, તો શું થાય એ આગળ કહ્યું હતું. જે સ્મરણ કરતા કરતા દેહ છોડે છે તે ભાવને ફરી પ્રાપ્ત થાય છે. સંસરણ ચાલુ રહે, એક એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ થયો એનો, બસ એ જ. તો એણે પરમપદને પ્રાપ્ત કરવું હોય તો છેલ્લી ઘડીએ શું કરવું, પ્રયાણ સમયે શું કરવું, એની વાત આપણને આ 12માં અને 13માં બે શ્લોકમાં મળીને કરી કે જો આ પ્રમાણે એ શરીરને છોડે છે અને શરીરને છોડીને નીકળે છે, તો શરીર સાથેના એના બધા જ બંધનો, શરીર સાથેના એટલે મન સાથેના, બુદ્ધિ સાથેના, અહંકાર સાથેના, હૃદય સાથેના, આ બધા અંતઃકરણો છે એના પણ રહી જતી ઈચ્છાઓ, એષણાઓ, વાસનાઓ, લાગણીઓ, આ બધાને શાંત કરી દઈને, એ બધાની સાથેનો પોતાનો સંબંધ પૂરો કરી દઈને જે આ શરીરને છોડી અને નીકળે છે, એ આત્માની, પરમાત્માની અંદરની સ્થિતિ સંભવ બની જાય છે. આત્માની ગતિ પછી ઉત્તમ જ છે, એ તો પછી પરમપદને પ્રાપ્ત કરશે જ, એવી વાત આપણને આ 12માં અને 13માં શ્લોકમાં 8માં અધ્યાયના કરી છે. આગળ આ જ વાતને જરા સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરવાના છે તે આપણે જોઈશું હવે પછીના આપણા જે દિવસે આપણે ફરી પાછા મળશું ત્યારે 8માં અધ્યાયના આપણે 14માં શ્લોકથી આગળ વધશું અને ગીતાને સમજવાનો આપણી ક્ષમતા પ્રમાણે પ્રયત્ન કરશું.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો.

રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99688 9512 99688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512 99688 9512 99688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલી.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારે.

0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણે અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ

અલગ ઇરાઝ વચ્ચે ના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનું તે કયું ફેમસ સોંગ છે. જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s ઇરાનો આ ફેમસ સોંગ.

મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી એક ફેમસ

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં.

હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેઇલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આપણે એક અત્યંત મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, રક્તદાનનું મહત્વ અને જરૂરિયાત. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત માત્ર એક પ્રવાહી નથી, પરંતુ જીવનનો આધાર છે. અકસ્માત, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ, થેલેસેમિયા, કેન્સર અને અન્ય અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. આવા સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું રક્ત કોઈના માટે નવું જીવન બની શકે છે.

વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર દરેક દેશને તેના નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર હોય છે. દુઃખની વાત એ છે કે હજુ પણ ઘણા સ્થળોએ રક્તની અછત જોવા મળે છે. જ્યારે કોઈ દર્દી માટે તાત્કાલિક રક્તની જરૂર પડે છે ત્યારે પરિવારજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રક્તદાન એ એવી સેવા છે જેમાં પૈસા ખર્ચાતા નથી, પરંતુ તેનું મૂલ્ય અમૂલ્ય છે. માત્ર 15-20 મિનિટનો સમય આપીને તમે કોઈનું જીવન બચાવી શકો છો. એક યુનિટ રક્તમાંથી અલગ અલગ ઘટકો તૈયાર કરી શકાય છે, જે 3 જેટલા દર્દીઓ માટે ઉપયોગી બની શકે છે. ઘણા લોકો રક્તદાન વિશે ડરે છે અથવા ખોટી માન્યતાઓ ધરાવે છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ માટે રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. શરીર થોડા જ દિવસોમાં રક્તની ખોટ પૂરી કરી દે છે. યોગ્ય માર્ગદર્શન અને તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવેલ રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી. મિત્રો, આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આપણે સૌ એક સંકલ્પ લઈએ, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે રક્તદાન અંગે જાગૃતિ ફેલાવીશું અને યોગ્ય સમયે રક્તદાન કરી માનવતાની સેવા કરીશું. યાદ રાખો, તમારા દ્વારા આપવામાં આવેલ રક્ત કોઈના માટે આશાની નવી કિરણ બની શકે છે. ફરી મળીએ એક નાનકડા વિરામ બાદ.

મિત્રો, રક્તદાન એક મહાન સેવા છે, છતાં ઘણા લોકો માત્ર ભ્રમ અને અફવાઓના કારણે રક્તદાન કરતા અચકાય છે. ચાલો કેટલીક સામાન્ય ગેરમાન્યતાઓ અને તેના પાછળનું સત્ય જાણીએ.

શરીરમાં નબળાઈ આવી જાય છે. હકીકતમાં સ્વસ્થ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ રક્તની માત્રા શરીર થોડા જ દિવસોમાં પુનઃ બનાવી લે છે. યોગ્ય આહાર અને પૂરતું પાણી લેવાથી વ્યક્તિ સામાન્ય જીવન સરળતાથી જીવી શકે છે. બીજી ગેરમાન્યતા એ છે કે રક્તદાન કરવાથી શરીરમાં રોગો લાગી શકે છે, પરંતુ રક્તદાન પ્રક્રિયામાં દરેક વખતે નવી અને સંપૂર્ણપણે સ્ટેટાઇલ સામગ્રીનો ઉપયોગ થાય છે, તેથી કોઈ ચેપ લાગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. ઘણા લોકો એવું પણ માને છે કે મહિલાઓ રક્તદાન કરી શકતી નથી. આ માન્યતા પણ ખોટી છે. જો મહિલા સ્વસ્થ હોય અને જરૂરી તબીબી માપદંડો પૂરી કરતી હોય તો તે પણ પુરુષોની જેમ સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. કેટલાક લોકો માને છે કે એકવાર રક્તદાન કર્યા પછી વારંવાર રક્તદાન કરવું પડે. આ પણ માત્ર એક ભ્રમ છે. રક્તદાન સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ સમયાંતરે રક્તદાન કરી શકે છે. મિત્રો, સાચી માહિતી અને વૈજ્ઞાનિક સમજણ દ્વારા જ આપણે આ ગેરમાન્યતાઓ દૂર કરી શકીએ. રક્તદાન માત્ર એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ માનવતાની સેવા કરવાનો ઉત્તમ માર્ગ છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ લઈએ કે રક્તદાન વિશે સાચી માહિતી સમાજ સુધી પહોંચાડશું અને વધુમાં વધુ લોકોને આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, એક નાની ગેરમાન્યતા કોઈનું જીવન બચાવવાની તક છીનવી શકે છે, જ્યારે એક સાચી માહિતી અનેક જીવનોમાં આશાનો પ્રકાશ લાવી શકે છે. મળીએ એક નાનકડા

રક્તદાન એક મહાન સેવા છે, પરંતુ દરેક વ્યક્તિ રક્તદાન માટે યોગ્ય હોય તે જરૂરી નથી. રક્તદાતાનું અને રક્ત મેળવનાર દર્દીનું આરોગ્ય સુરક્ષિત રહે તે માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની ઉંમર ધરાવતી અને ઓછામાં ઓછું 45 થી 50 કિલોગ્રામ વજન ધરાવતી સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન પહેલા તબીબી નિષ્ણાત દ્વારા હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર અને અન્ય જરૂરી તપાસ કરવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો વ્યક્તિ સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. હવે વાત કરીએ કે કોણ રક્તદાન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ચેપજન્ય રોગ અથવા ગંભીર બીમારી હોય તો તેને તાત્કાલિક રક્તદાન ટાળવું જોઈએ. તેવી જ રીતે ખૂબ ઓછું હિમોગ્લોબિન ધરાવતા લોકો પણ રક્તદાન માટે યોગ્ય નથી. ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં પ્રસૂતિ થયેલી માતાઓએ પણ તબીબી સલાહ વિના રક્તદાન કરવું જોઈએ નહીં. કેટલાક લાંબા ગાળાના રોગો જેમ કે ગંભીર હૃદય રોગ, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં પણ રક્તદાન માટે વિશેષ માર્ગદર્શન જરૂરી બની છે. મિત્રો, રક્તદાન પહેલાં પોતાની તબીબી માહિતી સાચી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર તમારી સુરક્ષા માટે જ નહીં, પરંતુ જે વ્યક્તિને રક્ત આપવામાં આવશે તેની સુરક્ષા માટે પણ જરૂરી છે. યાદ રાખો, રક્તદાન કોઈ સ્પર્ધા નથી. જો તમે આજે રક્તદાન માટે યોગ્ય ન હો તો નિરાશ થવાની જરૂર નથી. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ભવિષ્યમાં પણ તમે રક્તદાતા બની શકો છો. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ આપણા આરોગ્ય પ્રત્યે જાગૃત બનીએ અને યોગ્ય સમયે રક્તદાન કરીને માનવતાની સેવા માટે આગળ આવીએ. એક સ્વસ્થ રક્તદાતા અનેક દર્દીઓ માટે જીવનદાતા બની શકે છે.

ઘણા લોકો રક્તદાન કરવા તૈયાર હોય છે, પરંતુ પ્રક્રિયા વિશે પૂરતી જાણકારી ન હોવાથી થોડો સંકોચ અનુભવે છે. હકીકતમાં રક્તદાનની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ, સુરક્ષિત અને વૈજ્ઞાનિક છે. હેલો હાય નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌપ્રથમ રક્તદાન કેન્દ્ર અથવા બ્લડ બેંકમાં પહોંચ્યા બાદ દાતાની નોંધણી કરવામાં આવે છે. તેમાં નામ, ઉંમર, વજન અને આરોગ્ય સંબંધિત સામાન્ય માહિતી લેવામાં આવે છે. ત્યારબાદ તબીબી નિષ્ણાત દ્વારા ટૂંકી આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તેમાં બ્લડ પ્રેશર, નાડીના ધબકારા, શરીરનું તાપમાન અને હિમોગ્લોબિનનું સ્તર ચકાસવામાં આવે છે. જો તમામ માપદંડો યોગ્ય હોય તો દાતાને રક્તદાન માટે તૈયાર કરવામાં આવે છે. રક્તદાન માટે સંપૂર્ણપણે નવી અને સ્ટેરાઇલ સોય તથા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી ચેપ લાગવાનો કોઈ ભય રહેતો નથી. રક્તદાન દરમિયાન સામાન્ય રીતે 350 થી 450 મિલી જેટલું રક્ત લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર 8 થી 10 મિનિટ જેટલો સમય લાગે છે. મોટાભાગના લોકો કોઈ ખાસ તકલીફ વિના રક્તદાન પૂર્ણ કરે છે. રક્તદાન પછી દાતાને થોડો આરામ કરવા માટે કહેવામાં આવે છે, સાથે જ પાણી, જ્યુસ અથવા હળવો નાસ્તો આપવામાં આવે છે, જેથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે. ત્યારબાદ વ્યક્તિ પોતાની દૈનિક કામગીરી કરી શકે છે. માત્ર ભારે કસરત અથવા ભારે વજન ઉઠાવવાનું થોડા કલાકો માટે ટાળવું જોઈએ. મિત્રો, દાન કરાયેલ રક્તને પછી વિશેષ પ્રક્રિયા દ્વારા વિવિધ ઘટકોમાં વહેંચવામાં આવે છે, જેમ કે લાલ રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટ્સ. આથી એક જ રક્તદાન અનેક દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ બને છે. રક્તદાનની પ્રક્રિયા જેટલી સરળ છે એટલી જ અમૂલ્ય પણ છે. તમારા થોડા સમય અને ઈચ્છા શક્તિથી કોઈને જીવનની નવી આશા મળી શકે છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ રક્તદાનની પ્રક્રિયા વિશે સાચી માહિતી મેળવીએ અને અન્ય લોકોને પણ જાગૃત કરીએ.

જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી આવે છે કે જ્યારે સમયસર મળેલું રક્ત કોઈ વ્યક્તિ માટે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની જાય છે. અકસ્માત, કુદરતી આપત્તિ, મોટી સર્જરી, પ્રસૂતિ દરમિયાન વધુ રક્તસ્રાવ અથવા ગંભીર બીમારીઓ જેવી કે પરિસ્થિતિઓમાં રક્તની તાત્કાલિક જરૂરિયાત ઊભી થાય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બને છે. વધુ રક્તસ્રાવ થવાથી તેના જીવનને જોખમ થઈ શકે છે. આવા સમયે હોસ્પિટલમાં ઉપલબ્ધ રક્તનો જથ્થો અને સ્વૈચ્છિક રક્તદાતાઓ જ તેના જીવનને બચાવી શકે છે. એ જ રીતે ભૂકંપ, પૂર, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન પણ મોટી સંખ્યામાં ઘાયલ લોકોને સારવાર માટે રક્તની જરૂર પડે છે. આવી સ્થિતિમાં બ્લડ બેંકોમાં પૂરતો રક્ત સંગ્રહ હોવો ખૂબ જ જરૂરી બને છે. પ્રસૂતિ દરમિયાન કેટલીક મહિલાઓને વધુ રક્તસ્રાવ થતો હોય છે. સમયસર રક્ત ન મળે તો માતાનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. ઉપરાંત થેલેસેમિયા, કેન્સર અને અન્ય ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને નિયમિત રીતે રક્ત અથવા તેના ઘટકોની જરૂર પડતી હોય છે. મિત્રો, રક્ત કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. તેનો એકમાત્ર સ્ત્રોત સ્વસ્થ અને સ્વૈચ્છિક રક્તદાતા જ છે. તેથી જ્યારે આપણે રક્તદાન કરીએ છીએ ત્યારે માત્ર એક યુનિટ રક્ત નથી આપતા, પરંતુ ભવિષ્યમાં કોઈ અજાણ્યા વ્યક્તિના જીવન માટે આશાનું ભંડાર તૈયાર કરીએ છીએ. આપત્તિ ક્યારે અને કેટલી

જીવનમાં આવશે તે કોઈ જાણતું નથી. આજે જે વ્યક્તિ રક્તદાન કરે છે કાલે કદાચ તેને અથવા તેના પરિવારોને પણ રક્તની જરૂર પડી શકે છે. તેથી રક્તદાન એ માત્ર સેવા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી પણ છે. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે નિયમિત રક્તદાન કરીને સમાજને વધુ સુરક્ષિત અને સંવેદનશીલ બનાવવામાં પોતાનો ફાળો આપીશું. યાદ રાખો, આપત્તિના સમયે રક્તની એક બોટલ કોઈ પરિવાર માટે આશાનો દીવો બની શકે છે.

મિત્રો, યુવાનો કોઈ પણ દેશની સૌથી મોટી શક્તિ હોય છે. તેમની ઉર્જા, ઉત્સાહ અને સમાજ પ્રત્યેની જવાબદારી દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. રક્તદાનના ક્ષેત્રમાં પણ યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિહાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે દેશમાં લાખો દર્દીઓને દરરોજ રક્તની જરૂર પડે છે. અકસ્માતો, સર્જરી, કેન્સર, થેલેસેમિયા અને અન્ય ગંભીર બીમારીઓમાં રક્ત જીવન બચાવનાર સાબિત થાય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુમાં વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓની જરૂર પડે છે અને તેમાં યુવાનો સૌથી આગળ રહી શકે છે. યુવાની એ જીવનનો એવો સમય છે જ્યારે મોટાભાગના લોકો શારીરિક રીતે સ્વસ્થ અને સક્ષમ હોય છે, તેથી તેઓ નિયમિત અને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને વિવિધ યુવા સંગઠનો દ્વારા યોજાતા રક્તદાન કેમ્પોમાં યુવાનોની સક્રિય ભાગીદારી સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની શકે છે. પરંતુ હજુ પણ ઘણા યુવાનોમાં રક્તદાન અંગે ડર અથવા ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાકને લાગે છે કે રક્તદાનથી નબળાઈ આવી જશે, જ્યારે હકીકતમાં વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. યોગ્ય આહાર અને આરામ સાથે વ્યક્તિ ખૂબ જ ઝડપથી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. મિત્રો, સ્વૈચ્છિક રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ સેવા છે. તમે જેને રક્ત આપો છો તેને કદાચ ઓળખતા પણ ન હો, પરંતુ તમારા આ કાર્યથી કોઈનું જીવન બચી શકે છે. આનાથી મોટી માનવ સેવા બીજું શું હોઈ શકે? આજે સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં યુવાનો માત્ર રક્તદાન જ નહીં, પરંતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જાગૃત યુવાન અનેક લોકોને પ્રેરણા આપી શકે છે. ચાલો આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે રક્તદાનને એક સામાજિક ચળવળ બનાવવામાં યુવાનોને વધુમાં વધુ જોડીશું અને માનવતાની આ મહાન સેવાને આગળ વધારીશું. યાદ રાખો, યુવાનોની એક નાની પહેલ અનેક પરિવારોના ચહેરા પર ખુશી લાવી શકે છે.

મિત્રો, રક્તદાન એ માત્ર બીજાના જીવનને બચાવવાનું કાર્ય નથી, પરંતુ તે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીનું પણ પ્રતીક છે. ઘણા લોકો રક્તદાનના સામાજિક ફાયદાઓ વિશે જાણે છે, પરંતુ નિયમિત રક્તદાનથી મળતા કેટલાક અન્ય ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે રક્તદાન દ્વારા આપણે કોઈ અજાણ્યા વ્યક્તિનું જીવન બચાવવામાં મદદરૂપ બનીએ છીએ. અકસ્માત, સર્જરી, કેન્સર અને અનેક ગંભીર બીમારીઓમાં દર્દીઓને રક્તની જરૂર પડે છે. તમારું એક રક્તદાન અનેક લોકો માટે આશાની કિરણ બની શકે છે. રક્તદાન પહેલાં દાતાની કેટલીક મૂળભૂત આરોગ્ય તપાસ કરવામાં આવે છે, જેમાં હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, નાડીના ધબકારા અને સામાન્ય સ્વાસ્થ્યની ચકાસણી થાય છે. આથી વ્યક્તિને પોતાના આરોગ્ય વિશે પણ માહિતી મળે છે. નિયમિત રક્તદાન કરનારા લોકોમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવ સેવાની ભાવના વધુ મજબૂત બને છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આપણા દ્વારા કોઈનું જીવન બચી શકે, ત્યારે એક અનોખો આત્મસંતોષ અને ખુશીનો અનુભવ થાય છે. આ લાગણી કોઈ પણ ભૌતિક વસ્તુથી વધારે મૂલ્યવાન હોય છે. રક્તદાનથી સંબંધો અને સામાજિક જોડાણો પણ મજબૂત બને છે. રક્તદાન કેમ્પોમાં ભાગ લઈને લોકો સમાજ સાથે જોડાય છે અને સેવા કાર્યમાં યોગદાન આપે છે. આથી સમાજમાં સહકાર અને સંવેદનશીલતાની ભાવના વિકસે છે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે રક્તદાન માત્ર ત્યારે જ કરવું જોઈએ જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ હોય અને તમામ તબીબી માપદંડો પૂર્ણ કરતી હોય. રક્તદાન હંમેશા માન્યતા પ્રાપ્ત બ્લડ બેંક અથવા રક્તદાન કેમ્પમાં જ કરવું જોઈએ. આ વિશ્વ રક્તદાતા દિવસ પર આપણે સૌ સંકલ્પ કરીએ કે જરૂરિયાતમંદોની મદદ માટે સ

અભ્યંતરે રક્તદાન કરીશું અને અન્ય લોકોને પણ આ મહાન કાર્ય માટે પ્રેરિત કરીશું. યાદ રાખો, રક્તદાનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોઈના જીવનમાં નવી આશા અને નવી ખુશીઓ લઈને આવે છે.

તો દુનિયામાં ઘણા એવા નાયકો છે જેઓ સમાચારની હેડલાઇનમાં નથી આવતા, પરંતુ તેમના કાર્યથી અનેક પરિવારોમાં ખુશીઓ પાછી ફરે છે. આવા નાયકો છે આપણા સ્વૈચ્છિક રક્તદાતાઓ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત રીતે રક્તદાન કરે છે ત્યારે તે માત્ર રક્ત નથી આપતો, પરંતુ કોઈ અજાણ્યા દર્દીને જીવન જીવવાની નવી તક આપે છે. એક અકસ્માતગ્રસ્ત વ્યક્તિ, એક થેલેસેમિયા પીડિત બાળક, એક સર્જરીમાંથી પસાર થતો દર્દી અથવા પ્રસૂતિ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલી માતા, આ બધાના જીવનમાં રક્તદાતા આશાનો કિરણ બનીને આવે છે. ઘણા રક્તદાતાઓ એવા હોય છે જેઓ વર્ષો સુધી નિયમિત રક્તદાન કરતા રહે છે. તેઓને કદાચ ક્યારેય ખબર પણ પડતી નથી કે તેમના રક્તથી કોઈનું જીવન બચ્યું હોય, પરંતુ તેમ છતાં તેઓ માનવસેવાના આ માર્ગ પર સતત આગળ વધતા રહે છે. આ જ સાચી નિસ્વાર્થ સેવા છે. આજે અનેક યુવાનો પણ રક્તદાન ક્ષેત્રે પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના મિત્રો, પરિવારજનો અને સમાજને રક્તદાન માટે પ્રેરિત કરે છે. ઘણા લોકો પોતાના જન્મદિવસ, લગ્ન વાર્ષિકી અથવા વિશેષ પ્રસંગે રક્તદાન કરીને અનોખી ઉજવણી કરે છે. આ પ્રકારના કાર્ય સમાજ માટે એક સકારાત્મક સંદેશ આપે છે. મિત્રો, રક્તદાતાઓની સન્માન કરવું માત્ર એક ઔપચારિકતા નથી, તે તેમની માનવતા, કરુણા અને સમાજ પ્રત્યેની જવાબદારીને બિરદાવવાનો એક માર્ગ છે. જ્યારે સમાજ રક્તદાતાઓને માન આપે છે ત્યારે વધુ લોકો પણ આ કાર્ય માટે પ્રેરાય છે. વિશ્વ રક્તદાતા દિવસ આપણને એ યાદ અપાવે છે કે જીવન બચાવવા માટે હંમેશા મોટી શક્તિ કે મોટું ધન જરૂરી નથી. ક્યારેક માત્ર થોડો સમય, થોડી ઈચ્છાશક્તિ અને એક રક્તદાન જ પૂરતું હોય છે. ચાલો આપણે તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ. તેમની સેવા અને સમર્પણને સલામ કરીએ. ફરી મળીશું એક નવી વાણી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી. એ લોકોએ પણ એવું જ કર્યું. તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેરિયા સામે જીક્યો. આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા. ફેરિયાએ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા. ફેરિયો ચિંતામાં પડી ગયો. ફેરિયાને થાય, હવે શું કરવું? બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં ને ત્યાં બેસી પડ્યો, ભાંગી પડ્યો.

બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.

દગાખોરીની વાર્તા. એકવાર એક વિક્રાંત નામનો રાજા હતો. તેના છોકરાનું નામ અમર હતું. અમરને શિકારનો શોખ હતો. એકવાર એક ઘોડા પર બેસીને જંગલ તરફ જવા નીકળી ગયો. એ હરણના ટોળાને શોધી રહ્યો હતો, પણ એ તરત જ થાકી ગયો. બપોર થઈ ગઈ હતી, પરંતુ એને એક પણ શિકાર મળ્યો નહોતો. એ ખૂબ જ તરસ્યો હતો. એ પાણી શોધી રહ્યો હતો. થોડા સમય પછી એને એક તળાવ દેખાયું. તળાવનું પાણી સાફ, ઠંડુ અને સારું હતું. અમરના ઘોડાએ પહેલાં પાણી પીધું, પછી તેણે ઘોડાને નજીકના ઝાડ પર બાંધી દીધું અને અમરે પણ ધરાઈને પાણી પીધું. એને પોતાની બેગમાં જે હતું એ ખાઈને ઝાડની નીચે બેસી ગયો. હવે સાંજનો સમય થઈ ગયો હતો. અમર ક્યાંય જઈ શકે એમ નહોતો. એને આખી રાત જંગલમાં જ પસાર કરવી પડી. અને પછી શું થયું ખબર છે બાળકો? મોટો વાઘ ઘાસ અને જાડી ઝાંખરાયાથી બહાર આવ્યો. તે પણ ત્યાં પાણી પીવા આવ્યો હતો. વાઘને જોઈને ઘોડો ડરી ગયો અને ત્યાંથી દોડીને ભાગી ગયો. જેમ વાઘ નજીક આવ્યો તેમ અમર વધુ ડરવા લાગ્યો. ત્યારે જ એણે એક વિચાર આવ્યો. એ જલ્દીથી એક ઝાડની ઉપર એક ડાળી પર ચડીને બેસી ગયો. આ સમયમાં ત્યાં એક રીંછ પણ ત્યાં પાણી પીવા આવ્યું. એ પણ વાઘને જોઈને ડરી ગયું અને એ ઝાડ પર ચડીને બેસી ગયું. હવે અમર વધુ ડરવા લાગ્યું. એને લાગ્યું કે એ રીંછ એને ખાઈ જશે. એ ધ્રુજવા લાગ્યું. રીંછે એને જોયો અને કહ્યું, એ મને ખબર છે તું રાજકુમાર છે. તું ચિંતા નહીં કર, હું તને નહીં ખાવ. આપણા બંનેનો દુશ્મન અત્યારે એક જ છે, વાઘ. આપણે હવે મિત્રો છીએ. હું તારી પાસે બેઠો છું, પણ હું તને કોઈ પ્રકારની તકલીફ નહીં આપું. અમર પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. રીંછ ઉપર આવ્યું અને તેની બાજુમાં આવીને બેસી ગયું અને તેણે અમરને કંઈ ના કર્યું. વાઘ ત્યાંથી ખસી રહ્યો નહોતો. એને લાગતું હતું કે બે માંથી એક તો નીચે પડશે અને તેને ચટાકેદાર ખાવાનું મળી જશે. સાંજ વધુ અંધારી થવા લાગી. રાજકુમારને ઊંઘ પણ આવવા લાગી. એણે ઘણા લાંબા સમયથી કંઈ જ ખાધું નહોતું અને બીજું એ ખૂબ જ થાકેલો હતો. રીંછે કહ્યું, રાજકુમાર, તને ઊંઘ આવે છે? તું થોડા સમય માટે સૂઈ જા, હું તને હેરાન નહીં કરું. પ્લીઝ

0: મારું માન. રાજકુમાર સૂઈ ગયો અને નસકોરા લેવા લાગ્યો. વાઘે નસકોરાનો અવાજ સાંભળ્યો અને રીછને કહ્યું, એ રીછ, હું અને તું એક જ સમુદાયના છીએ. આપણે માંસોને ખાઈએ છીએ. જો તું નીચે આવીશ તો હું તને પાક્કું ખાઈ જઈશ. પણ જો તારે તારી જાન બચાવી હોય તો તું પેલા માણસને મારે હવાલે કરી દે. હું એને ખાઈશ અને પાછો મારી ગુફામાં ચાલ્યો જઈશ. પછી તું પણ નીચે આવી જજે અને ઘરે ચાલ્યો જજે. પ્રિય વાઘ, મને તારી શરત બિલકુલ મંજૂર નથી. બિચારા રાજકુમારે મારો વિશ્વાસ કર્યો અને સૂઈ ગયો. મેં એને પ્રોમિસ કરી છે કે હું એને હેરાન નહીં કરું અને મરવા નહીં દઉં. તને ખબર છે, દગાખોરીની ભાવનાથી ખરાબ કંઈ જ નથી. વાઘ કંઈ બોલી શક્યો નહીં અને ચૂપ રહ્યો. થોડી વાર પછી રાજકુમાર જાગી ગયો અને રીછને કહ્યું, પ્રિય રીછ, તું પણ થોડા સમય માટે સૂઈ જા. રીછે કહ્યું, ઠીક છે. રીછના સૂઈ ગયા પછી વાઘે ફરીથી ચાલાકી વાપરી અને કહ્યું, જો રાજકુમાર, મેં તારા જેવો મૂર્ખ રાજકુમાર આ ધરતી પર ક્યારેય નથી જોયો. તે આ રીછનો વિશ્વાસ કર્યો. થોડી વાર પછી એ જાગશે એટલે એને ભૂખ લાગશે અને તને ખાઈ જશે. હું તને કહું છું, તું એને નીચે ફેંક અને હું એની ગરદન પકડી લઈશ. પછી તું આરામથી ઘરે ચાલ્યો જજે. રાજકુમાર થોડો મૂર્ખ હતો. એને વાઘની વાત માની લીધી જે વાઘે કહી હતી. એણે પોતાની તાકાત લગાવીને રીછને ધક્કો માર્યો. ભગવાનના આશીર્વાદથી રીછ નીચે ન પડ્યો અને તરત જ બીજી ડાળી પકડી લીધી અને ફરીથી એ ડાળી પર આવી ગયું. હવે રાજકુમાર વધારે ડરવા લાગ્યો.
1: અરે, હવે હું તો ગયો, હું ગયો.
0: રીછ પાસે ગયો અને કહ્યું, રાજકુમાર, ચિંતા ન કરીશ, અવાજ ન કર. જો મેં તને કહ્યું હતું, હું તને હેરાન નહીં કરું. પરંતુ માણસ હોવા છતાં તે મને દગો આપ્યો. હું તને શ્રાપ આપું છું કે તું પાગલ થઈ જઈશ અને નાકામિસા નાકામિસા જ બોલ્યા કરીશ. થોડા સમય પછી સૂરજ ઉગ્યો. વાઘ પાછો પોતાની ગુફામાં ચાલ્યો ગયો. રીછ પણ ત્યાંથી ચાલ્યો ગયો. અમર પણ ઝડપથી નીચે ઉતર્યો અને બધું જ ભૂલી ગયો તથા નાકામિસા નાકામિસા બોલતો ચાલવા લાગ્યો. તે પોતાનો રસ્તો ભૂલી ગયો. અહીંયા રાજમહેલમાં બહુ વાતો થવા લાગી હતી. રાણી પણ બહુ ટેન્શનમાં આવી ગઈ હતી કે રાજકુમાર હજી સુધી ઘરે પાછો નથી આવ્યો. ઘણું બધું શોધ્યા પછી રાજકુમાર મળી ગયો, પરંતુ તે કોઈને ઓળખી શક્યો નહીં. રાજાને લાગ્યું કે રાજકુમાર સાવ પાગલ થઈ ગયો છે. રાજાએ બધા જ ડોક્ટર અને જાદુગરોને રાજકુમારને સાજો કરવા માટે બોલાવ્યા, પણ કઈ પરિણામ ન આવ્યું. રાજા બહુ મૂંઝાયા. એ સમજી શક્યા નહીં કે એમણે શું કરવું જોઈએ. અચાનક જ એને શાહી સાધુ યાદ આવ્યા. એ અતિશય જ્ઞાની અને હોશિયાર હતા. સાધુએ કહ્યું, હું એને સાજો કરીશ. સાધુ શાહી મંત્ર બોલવા લાગ્યા, જેનો પહેલો શબ્દ ના હતો. રાજકુમાર ના શબ્દ ભૂલી ગયો. હવે તેને માત્ર કામિસા યાદ હતું. કામિસા, કામિસા, કામિસા. સાધુએ બીજો મંત્ર કાથી ચાલુ કર્યો અને રાજકુમાર કા પણ ભૂલી ગયો. હવે ખાલી મિસા મિસા બોલતો હતો. આમ જ સાધુ ચાર મંત્રો બોલ્યા અને રાજકુમાર બધા શબ્દો ભૂલી ગયો અને સાજો થઈ ગયો અને પોતાની ભૂલ પણ સમજી ગયો. રાજાએ શાહી સાધુને મોટી ભેટ આપી. એનો મતલબ કે દગાખોરીની ભાવનાથી મોટો કોઈ જ ગુનો નથી. જો તમે માણસો એકબીજાનો ઉપયોગ સ્વાર્થ માટે કરવા લાગો તો એ તમારા આગળના ભવિષ્ય માટે બહુ જ ખરાબ છે.
2: એક હતો ચક્કો, એક હતી ચક્કી, એક હતો ચક્કો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
2: આ પક્ષીને તમે ઓળખો છો? બોલો તો એનું નામ શું? બગલાભાઈ, તમે બગલાને ક્યારેય ક્યાંય જોયો છે?
3: તળાવના કિનારે હોય.
2: બગલો તળાવ કિનારે જોવા મળે છે. બાળ દોસ્તો, આ કૂતરા જેવું પ્રાણી તમે ક્યાંય જોયું છે? બોલો એનું નામ શું છે? શિયાળભાઈ. દોસ્તો, આ શિયાળ વનવગડામાં રહેતું પ્રાણી છે. તો ચાલો આજે હું તમને શિયાળ અને બગલાની વાર્તા સંભળાવું. વાર્તાનું નામ છે જેવા સાથે તેવા, અથવા તો શિયાળ અને બગલો. એક હતું તળાવ. આ તળાવ કિનારે બગલાભાઈ રહે. તળાવ પાસે એક વગડો હતો. વગડો એટલે સીમ, સીમાડો, બરાબર ને? અને એ વગડામાં શિયાળ પણ રહે. તે પાણી પીવા રોજે રોજ આ તળાવ કિનારે આવે અને પછી બગલાભાઈ સાથે વાતો કરે.
4: કેમ છો બગલાભાઈ?
3: મજામાં છું શિયાળભાઈ, આવો ને વાતો કરીએ.

0: બંને જણા ભાઈબંધ થઈ ગયા. બગલાને શિયાળનું ઘર જોવાની ઈચ્છા થઈ. તે શિયાળને રોજ કહે, મને તમારા ઘેર એકવાર લઈ જાઓ ને. એક દિવસ શિયાળ બગલાને કહે,
1: બગલા ભાઈ, ચાલો આજે હું તમને મારું ઘર બતાવું અને સરસ મજાની ખીર ખવડાવું.
0: આ સાંભળી બગલો તો રાજી રાજી થઈ ગયો અને શિયાળની સાથે તેના ઘેર જવા નીકળ્યો. શિયાળ નીચે ચાલતું જાય અને બગલો ઊંચે ઉડતો જાય.
2: શિયાળ આગળ આગળ જાય, બગલો પાછળ પાછળ જાય. બગલો ઉડતો ઉડતો જાય, શિયાળ ભયતો દોડતા જાય.
0: લો, શિયાળનું ઘર તો આવી ગયું. બાળ દોસ્તો, શિયાળનું ઘર આપણા જેવું ના હોય, જાળીમાં બખોલ જેવું હોય તે શિયાળનું ઘર. શિયાળભાઈ બખોલમાં રહે. ઘરે આવ્યા પછી શિયાળભાઈ બગલાને કહે,
1: બગલા ભાઈ, તમે આઈ જુબારો, હું ઘરમાં જઈ ખીર લઈ આવું.
0: આમ કહી શિયાળ ખીર લઈને આવ્યું ને તાસક બગલા આગળ મૂકી અને પછી કે,
1: બગલા ભાઈ, લો આ ખીર દૂધમાં ખીર બનાવી છે, આવો આપણે બે સાથે બેસીને સરસ રીતે જમીએ.
0: આમ કહી શિયાળ તો લાંબી જીભે ખીર ચાટવા લાગ્યું અને બગલાને તો લાંબી ચાંચ જ હતી અને તે ખીરમાં ડૂબતી જ ન હતી, એટલે ખીર ખાઈ જ ના શક્યું. અંતે બધી જ ખીર શિયાળ જ ખાઈ ગયું. શિયાળભાઈ ખીરના વખાણ કરે જ જાય અને ખાધે જ જાય.
1: બગલા ભાઈ, કેવી ખીર બની છે!
0: બગલો બિચારો શું બોલે, તે તો ભૂખ્યા પેટે ઘેર ગયો. પછી થોડા દિવસો વીતી ગયા. એક દિવસ બગલાએ શિયાળને જમવાનું આમંત્રણ આપ્યું. શિયાળભાઈ કહે,
1: બગલા ભાઈ, ખાવામાં શું બનાવશો?
0: આ સાંભળી બગલો કહે,
3: શિયાળભાઈ, ખીર બનાવશું, તમને ખીર બહુ ભાવે છે નહીં?
0: આ સાંભળી શિયાળભાઈ તો રાજી રાજી થઈ ગયા અને બીજે દિવસે બંને જણા બગલાને ઘેર જવા નીકળ્યા.

0: જાય.
1: બગલો ઘરમાં જઈ કુંજો લઈ આવ્યો. કુંજામાં ખીર ભરી હતી. એ ખીર શિયાળ પાસે મૂકી અને કે,
0: શિયાળભાઈ લ્યો આ ખીર ખાઓ.
1: શિયાળભાઈ ખીર ખાવા ગયા, પણ કુંજાનું મોઢું સાંકડું હતું, તેથી તેનું મોઢું અંદર જ ન જાય. પછી ખીર શી રીતે ખાય? ને બગલાને તો લાંબી પાતળી ચાંચ હતી, તે ખીર ખાતો હતો, અને બિચારું શિયાળ મોઢું જોતું હતું, તે ખીર ખાતો હતો, ને બિચારું શિયાળ જોતું રહી ગયું. બધી ખીર બગલો ખાઈ ગયો. ધરાઈને ખાધા પછી બગલો કે,
0: શિયાળભાઈ ખીર કેવી હતી? વાહ ભાઈ વાહ, મને તો બહુ મજા પડી ગઈ.
1: આ સાંભળીને શિયાળ ગુસ્સે થઈને બોલ્યું,
2: મને શી ખબર આવી રીતે અપમાન કરવાનું.
1: આ સાંભળીને બગલો હસીને બોલ્યો,
0: શિયાળભાઈ એ તો જેવાની સાથે તેવા બનવું પડે. જેવું તમે કર્યું એવું જ મેં કર્યું. આવું કરવાનું તમે જ મને શીખવ્યું.
1: એ સાંભળી શિયાળ તો જતું રહ્યું.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેરનો અવાજ એટલે 90.4 એફએમ રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 એફએમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 એફએમ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: Hey guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you love this one. Let me know what you think in the comments. See you soon.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95129688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
2: રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: હેલો પાલનપુર, હું છું આરજે અંજલી. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસીપી છે અમીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચાં, હિંગ, પીસેલી સાકર, દાડમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે, નહીં? એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાડમ, કોથમીર અને નારિયેળ ને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજે અંજલિ ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને, એટલી જોરદાર વાનગી પણ છે, અને બોલે તો બનાવવામાં પણ એકદમ ઈઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 2 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 2 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો, પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને

હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડુબાડી ભૂક્કો કરેલા પૌવામાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ

આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓન્લી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વર્ષ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો બાલાપુર 90.4 એફએમના વોટ્સએપ નંબર 95-12-66-88 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મીત. મીતે આપણને ફરમાઈશ કરી છે 1964માં આવેલા સોંગ લગજા ગલેની. લગજા ગલે એક ફેમસ સોંગ છે, લતા મંગેશકરના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ ગીતની જે પોપ્યુલારિટી છે એ અત્યારે પણ એવી ને એવી જ અકબંધ છે. કોઈ સોંગ હોય ને લતા દીદીના અવાજમાં ગાવામાં આવ્યું હોય અને ફેમસ ના હોય એવું બને જ નહીં. અને લગજા ગલે આ એક એવું સોંગ છે કે જે અત્યારે બી લોકો દિલથી રિલેક્ટ કરે છે. લતા દીદીના અવાજમાં ગવાયેલા દરેક સોંગ એ અલગ જ ફીલ લાવે છે. અને આ ગીત એ તમને એવું લાગે ને કે તમે એક અલગ જ દુનિયામાં જતા રહો છો આ ગીત સાંભળતી વખતે. તો ચાલો સાંભળીએ મીતની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે પૂર્વાંશ. પૂર્વાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ બેરન. આ સોંગની ફરમાઈશ ફરીથી આવી છે. ગઈ વખતે પણ આ સોંગની ફરમાઈશ આવી હતી અને આ વખતે ફરી આવી છે. અને આ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. હરિયાણવી સોંગ છે અને હરિયાણવી બ્રધર્સ દ્વારા ગાવામાં આવેલું છે. મોસ્ટ પોપ્યુલર સોંગ અત્યારે બેરન કહી શકાય છે. એટલા માટે પૂર્વાંશે આપણને આ ફરમાઈશ કરી છે. તો ચાલો સાંભળીએ પૂર્વાંશની ફરમાઈશ.

નેક્સ્ટ ફરમાઈશ કરતા છે અનિરુદ્ધ. અનિરુદ્ધ આપણને ફરમાઈશ કરે છે સુલતાન મૂવીમાં આવેલા ગીત બુલ્લેયાની. આ જે સોંગ છે એ વિશાલ અને શેખરના અવાજમાં ગાવામાં આવેલું છે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ જે મોહમ્મદ શાહ હતા એમનો એક સૂફી પંથ છે, અને એમના પંથની અંદર બેઝિકલી જે રીતે સોંગ ગાવામાં આવે છે એની ઉપરથી આ ગીત બનાવવામાં આવેલું છે બુલ્લે શાહના ઉપરથી. એટલા માટે આ સોંગ બહુ ફેમસ થયું છે. અને અનિરુદ્ધ આપણને કહે છે કે એમને સુલતાન મૂવી બહુ જ ગમે છે અને એના દરેક સોંગ ગમે છે, અને એની અંદર આ સોંગ જે બુલ્લેયા છે એની અંદર જે સૂફીનેસ છે, જે પીસ છે, એમને વધારે ગમે છે. તો ચાલો સાંભળીએ અનિરુદ્ધની ફરમાઈશ.

આગળના ફરમાઈશ કરતા છે નિધિ. નિધિ આપણને ફરમાઈશ કરે છે બહેતી હવાસા થાવો. નિધિ આ સોંગ એ પોતાના ફ્રેન્ડને ડેડિકેટ કરવા માંગે છે. એ કહે છે કે કોલેજમાં એમનું એક ફ્રેન્ડ સર્કલ હતું અને એમાં એમનો એક બેસ્ટ ફ્રેન્ડ હતો, પરંતુ હવે થોડા સમયમાં આ ફ્રેન્ડનો જે કોન્ટેક્ટ છે એ કશો જ નથી. એમને એમનો ફ્રેન્ડ બહુ યાદ આવે છે, એટલા માટે પોતાના ફ્રેન્ડને એ આ સોંગ ડેડિકેટ કરવા માંગે છે. આ સોંગની વાત કરીએ તો થ્રી ઇડિયટ મૂવીની અંદર આ સોંગ આવેલું અને શાન અને શાંતનુના અવાજમાં ગાવામાં આવેલું હતું. તો ચાલો સાંભળીએ નિધિની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે અવંતી. અવંતી આપણને ફરમાઈશ કરી છે તેરે સંગ યારા. આ સોંગ એ રુસ્તમ મૂવીની અંદર આવેલું હતું, જેની અંદર ઇલિયાના ડિક્રુઝ અને અક્ષય કુમાર એ લીડિંગ રોલની અંદર હતા. અને આ સોંગ અને આ મૂવી એ બંને બહુ ફેમસ થયેલા, અને આ સોંગ ગાવામાં આવ્યું છે મનોજના અવાજમાં. તો ચાલો સાંભળીએ અવંતીની ફરમાઈશ. બા હોય તો બહુ ગરમી લાગે, એસી ચાલુ કરે તો ગરમી લાગે.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે આપની બીજી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડા થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રાઇન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કર.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, આને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ
0: ગમતી
1: ગુલાલ સિરિયલથી
0: પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલથી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈનને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસીમાં બોલું તો માનસી એમ કે વિધવા થઈ છે, ગુલાલ નો કેરેક્ટર વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એને તે આ હત્યા કરાવે છે એના ભાઈ ની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એમ છે કે હવે આ દિયર વટું જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને, અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયર બેટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાઓ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે, એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે, અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ. તો એને મોજડી ઉપર હાથ ઉપાડ્યો અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે. એટલે માનસી આવે સ્થિતિ અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે, આખું ગામ ચોકી જાય. જો વાત દિયર વાટાની જ છે ને,
2: હા તો હું કરું છું,
1: વાત તો દિયર વાટાની જ છે, પણ આ નહી નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કર અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, તો એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજા ધીરાજ ના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલા કચ્છ એક્સપ્રેસ ના કારણે. જયારે છે ને રાજા ધીરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એને ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા. શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા મેગા પ્લેસ ડિરેક્ટ કરેલા એને, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે, અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. એટલે આ લોકોએ વિરલભાઈ, વિરલ રાજ અને પાર્થિવ ગોહિલ લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા, અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન. એમ ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું મારા માટે, જીવનમાં પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું. અને મને એ લોકોએ પાર્થિવભાઈ અને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છે રાજા ધીરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ, અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે, શી વિલ ડિસાઇડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે. અને અને તને શબ્દ જોડા વગર કહી કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે, હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા, ડિરેક્ટરનો કોલ રહ્યો, કંઈ વાંધો નહીં, કીધું બે પાના લખીને આપને એમ વિરલભાઈ પાર્થિવભાઈ, કીધું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના આપણે તો ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું, તો 4-5 પાનાની બી સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી 2-3 દ્રશ્યો કૃષ્ણના. અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તો મારી પાસે સેવ નહોતો, અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન્સ તમે ઓનબોર્ડ છો આમ તે, અને આઈ વોઝ વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છો, મેં આમ હોશિયારી મારી થોડીક, તો એને કીધું કે શ્રુતિ શર્મા. અમે ઓકે, મારા મિત્રો છે એક્ટર પ્રશાંત, એ લોકો ટીવી સિરિયલના એક્ટર,

0: બધા લોકો પાસે એક એક ટિકિટ એક્સ્ટ્રા હતી. એ લોકો એનસીપીએમાં જોવા માટે જતા હતા અલાદીન નાટક, અને કહેવાનું એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું. અને અલાદીન જ્યારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું, અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહેલું, મેં તો અવડા મોટા નાટકની જવાબદારી આવડીમથી નાપી એમ, ફોપારા જેવડી છોકરી છે. મેં કીધું અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી. મેં કીધું બાપરે હોપારી આમાં છે, મેં કીધું રાજા ધીરજ કરવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું અને પેલો આખો ડ્રાફ્ટ લખીને ગયા. આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પેલું નરેશન અને ધનરાજ નથવાણીના બંગલામાં બેઠા આમાં બધા મતલબ, અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
1: માયા સારાભાઈ
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને, પાણી કહેવાનું તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવી
1: રકાબીઓના મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબીનો અવાજ ના આવે રકાબી મૂકવું અને આમ ઉભો આમ અને કાલ વગર આમ સ્માઈલ કરતો રહો એમ. તો આવું તો મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ નથવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ
1: રિજેક્ટ
0: કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ. પછી ઉમંગી પાર્થિવભાઈની સાથે, ઉમંગી મજુમદાર, તો ઉમંગીની ગાડી ઉમંગી ગયું મારું, આમ લેટર ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી, તો ઉમંગી ના ના બધું નેગેટિવ ના વિચારે, રામ કંઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો, એ ડ્રાફ્ટ આખો અપ્રૂવ થઈ ગયો. અને હા, પછી વિરલભાઈને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોકો જોડાતા ગયા, મને કહ્યું અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસૂન જોશીયાડ થયા છે, અરે આ તો આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથદ્વારા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: કૃષ્ણભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને, અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ એ બહુ મોટું કામ છે, અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી ધનરાજ નથવાણી કરી રહ્યા છે, એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારી વાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એક્ચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધિરાજનો અનુભવ, મારા બે બા બાપુને, હું મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે, અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક અસર છે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ ધર્મેન્દ્ર.
1: અચ્છા,
0: હા,
1: ધમાનું સાઇન ઓફ ધર્મેન્દ્ર.
0: અરે, અને આપણે ધમાનું, અને ધમાન ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે સની દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો, એટલે એને સની દેવલ ગમે છે. મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજે તું એ વાળું, અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધીરાજ જોયું અને મારી બા અને બા બાપુ એટલા ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એને મેં એવું કહી રાખ્યું કે મારા બા બાપુ આજ ગામડે આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. હવે અમે 250 લોકોનું ક્રૂ છે રાજાધીરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલી દિવસે વાત થઈ હતી, એ લોકો પતિ પત્ની યાદ રાખી હતું કે આજ મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડી કહે છે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં આવ્યા છે ને કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને મારા બા બાપુને સંજયભાઈ કઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી,
1: આખું.
0: તો હા, મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલના કારણે હવે નીતા અંબાણી કોણ છે, રીલ બધી ફરા કરે ને કે આજ નીતા અંબાણી 50 લાખનો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો.

0: એ જે જેસ્ટર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર હતી નહીં મોમેન્ટ. પણ એ જે મારા બા બાપુ એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ, એ જે તો આવા બધે આવા બધા જેસ્ટર છે ને તમને બહુ યાદ રહી જતા હોય છે.
1: લાખ દેહાતીઓ મેં નિંદા હૈ શહેરે બમ્બઈ મગર ચો નિંદા હૈ.
0: બિલકુલ બિલકુલ
1: મુંબઈની મજા છે.
0: બિલકુલ તો આ મારો રાજા ધીરાજનો, અને પછી દુબઈ રાજા ધીરાજ પ્લેસ સાથે દુબઈ ગયો, દિલ્હી ગયો, હવે એનું યાત્રા વર્ઝન અમદાવાદમાં જાન્યુઆરીથી આવી રહ્યું છે.
1: અરે વાહ,
0: હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લેમાં છે ને હું, મને મારો પોતાનો નવેસરથી પરિચય થયો, મારા સ્ટેજ પ્લેના ક્રાફ્ટને વધારે નિખારવાની મને જગ્યા મળી, આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજા ધીરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ, સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને મળે પણ તમને માન દરેક જગ્યાએ, એ લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજા ધીરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજા ધીરાજ પછી એ કક્ષાનું, એ સાઈઝનું નવું કંઈ પ્લે પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું
1: તારી સાથેના પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ બાદ આપણે રાજી રહીએ.
1: પણ
0: ફિલ્મ, મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિશ
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે
0: છે. યસ, અમિશ ત્રિપાઠી પ્રેઝન્ટર છે જેના. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે. આ
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર્સ, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સ્ટાર કાસ્ટ સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારીરી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે.
1: તાનારીરી એટલે ઓલા હિસ્ટોરિકલ
0: કેરેક્ટર, હિસ્ટોરિકલ
1: કેરેક્ટર વિસનગરવા.
0: યસ યસ, એ મારી પૂરી થવા આવી છે. અને તમારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પહેલા જે એનડીએના વકીલ કાગળો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઇન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. જો ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે.
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલાં આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો, આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, હમણાં ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટિક્યુલર જીવન ગીતો,
0: હું સમજી ગયો તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ, ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવો થોડા કામ.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે પરરાજાને જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે.
0: એ

ઝઘડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સૂરજ ઉગ્યો રે કે વડિયાની ફણસે કે વાણાલા જો ને વાયા રે જાગ્યા.

રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઉગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોના દી ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા જાજે રે વેવાયુને માંડવે માણારાજ. અને પછી એ જાન જ્યારે ઓખે ત્યારે ઓખવા માટે આવે કે ઓ ખણ પોખણ દશ દાડા દાડમી પરણવાયા વામ.

0: તણીએ મારા દિનેશભાઈ પધાર્યા જો.
1: વાહ વાહ.
0: તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ત્યાં ગીતો છે દરેક એક વિધિ સાથે, અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોકજીવનને સતત ફંફોસીને એમાંથી લોકગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ?
0: મને છે ને મૃત્યુ સુધી ફિયરલેસ ફિયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ,
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ, એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય, કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે. એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ના કરે. તો અને સાહિત્ય પાસે એ ક્ષમતા છે. સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન્ડ એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મરશીઓ.
0: બિલકુલ.
1: એના ઉપર આવવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? તું છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારી. પેલું તો છે ને સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: તમારું નથી
1: આ જ સવાલ છે મારું.

0: આ ક્યાંથી આવે છે?
1: એટલે તમારી પછી ને વડીલો, વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
2: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલે.
1: હા હા
2: બોલ.
1: યસ, તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માનસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
2: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
1: તો તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે, અને એ સાથે એની એનર્જી એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો મને લાગે છે કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, ઉત્તમ તીર્થસ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે, પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને એ બાળપણમાં એ તમારા ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
2: બિલકુલ. તારો ગમતો પ્રિય પ્રકાર મરસ્યુ, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરસ્યુ.
1: એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એના આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે, અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે, અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે.
2: સાયકોલોજીનું કામ,
1: સાયકોલોજીનું કામ,
2: ઇટ્સ
1: અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે. રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને, એ કૃષ્ણનું મરસિયું કેવું છે?
2: અરે વાહ,
1: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસિયું, ગોકુળ તે ગામની ગોવા લણ રે.
2: એને સંભળા
1: કે આસરે ગાવા છે નહીં,
2: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
1: ગોકુળ તે ગામની, આમાં અહીંયા છે છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે, ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય, કે દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અબડાણો રાતું ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે, ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, એટલે કેટલાનો સ્વામી છે. ને દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે, અભડાણું રાતું ગવન મારા વાલમાં, મેવાડ ગામની મેળતી રે, મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે, તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
2: વાહ, એક્ચ્યુઅલી
1: ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે, ગ્રહણ લાગે એટલે ગ્રહણ,
2: ગ્રહણ લાગે,
1: ગ્રહણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદા ને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગ ને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, બોલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા 14 ભુવન.
2: ક્યાં બાત,
1: એટલું રોવાની છે કે 14 ભુવન ડૂબી જવાના છે. ગાયના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કે છે માધવપુર નો આ રેફરન્સ જુઓ, માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, માધવપુર નો માંડવો નંદવાડો માજમ રાત મારા.

0: ಅಮ್ಮ ರಾಣಿ ರುಕ್ಮಣಿನ ಉಗ್ಯ ಹೀಬಿಕ, ರಾಣಿ ರುಕ್ಮಣಿನ ಉಗ್ಯ ಹೀಬಿಕ ಪೂರ್ಣಮೆ ಓಡ ಅಂಧಕಾರ ಮಾರವಾಲಮ್ಮ. ಗೋಕುಳ ತೆ ಗಾಮಿನಿ ಗೋವಾಲಣರೆ ಪಾಂಗಿ ತಾರಿ ಅಮರ ಚೂಡಿ ಮಾರವಾಲಮ್ಮ. ಎಟ್ಲೆ ಆ ಕೃಷ್ಣನು ಮರಸ್ಯು ಛಾತಿ ಕೊಡ್ತಿ ಕೊಡ್ತಿ ಗಾಯಶ
1: ಪರಂಪರಾನು
0: ಮರಸ್ಯು. આ બધા મરસિયા આપણી બહુ મોટી પ્રથા છે અને લોકો એટલે ગાતા નથી, કેમ કે નપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે એની છાતી કૂટતા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાતી કૂટતા કૂટતા હાય બેનડી હાય હાય. એ પરંપરામાં આખી આપણે ત્યાં આપણે ત્યાં ઢોરના મરસિયા છે.
1: ઓહો,
0: બળદ માટે
1: આ નથી સાંભળ્યા,
0: બળદ માટે. કારણ કે બળદ આપણા માટે બહુ મોટું
1: જીવ, એટલે આપણો ઘરનો પરિવારનો સદસ્ય.
0: એટલે જે ગામડા ગામમાં જે દીકરીઓ સાસરે જાય અને ભાઈ ન હોય ને એ બળદને રાખડી બાંધે, કેમ કે એને છે કે તું મારા બાપનું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જ્યારે ખેતરમાં જાય ને તો કે બળદ માટે કહે છે, વાવણી કરે ને ત્યારે કે વાવુ વાવુ રે રાતી જુવાર સોનાના ડુંડા ઉગશે, તમને ખમ્મા કરું મારા વીર સોનાના ડુંડા ઉગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ. તો બળદના મરસ્યા છે ભેંસુના,
1: ભેંસુ સંભળા,
0: ભેંસુના બળદના કહે છે કે ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ગૌરીના દૂધ રે અબડાણા મારા વાલમાં. બળદ દૂધ ધાવેલો છે. ગૌરીના દૂધ અબડાણા મારા વાલમાં, હાય વીરલા હાય હાય, હાય લા હાય હાય, માજમ તે રાતનો ખીલો ભંગાળો, માજમ તે રાતનો ખીલો ભંગાળો, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, ગુણપતિ દાદા રે. કારણ કે ગણેશની સાથે બળદની પૂજા કરે. ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે, ગુણપતિ દાદા રે મેં કહેલો મારો વીર રે, ખમ્મા એની લખ ચોરાસીઓ ન રે. હવે જન્મ નો દેતા એને પાછો,
1: અહીંયા મોક્ષ,
0: અહીંયા એના ખમ્મા એની લખ ચોરાસીઓ ન રે, હાય વીરલા હાય હાય. આ બળદ નું મરસ્યું. તો એ આપણે, એટલે આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોડીએ છીએ. હા, કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં, એ સંસ્કૃતિની તો કેવી મોટી. તો સંજયભાઈ બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે, અને દુલારાય કારાણીએ, દુલારાય કારાણી, અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે. અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈએ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો હતો મેઘાણીને કે દુલારાય કારાણીએ કચ્છને આખું વીણી નાખ્યું, કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું. મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી, બાકી છે,
1: બોટાયું નથી
0: એમ. તો મેઘાણી તમે આવો ને દક્ષિણ ગુજરાતના લોકગીતો, લગ્ન ગીતો ને ખાંભીઓની કથા કરો. તો મેઘાણીએ છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો, એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમને દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણની પરંપરા
1: નહીં,
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી. પરંપરા કઈ નહોતી, એવું નહોતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી ગયું.
1: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું છે.
0: થેન્ક યુ, હું જરા પરોક્ષ રીતે હળવો થયો એના માટે. થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ, થેન્ક યુ રામ, થેન્ક યુ.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ભોપાલ સ્ટેશને માજીને લેવા તેનો પુત્ર, પુત્રવધુ અને બે નાના બાળકો આવ્યા. બંને બાળકો બા આવ્યા બા આવ્યા કહીને કૂદવા માંડ્યા. પેલો મુસલમાન પ્રવાસી ઉતરીને જતા જતા માજીને કહે, ખુદા હાફિઝ. જય શ્રી કૃષ્ણ ભાઈ, માં જ

ખાલી જવાબ આપ્યો, હું શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. ડબ્બો ખાલી થયો પછી માજીનો સામાન નીચે ઉતારવા તેનો પુત્ર અંદર આવતો હતો. મેં તેને અટકાવ્યો અને બેગો બહાર અંબાવી. માજી પોતાની પુત્રવધુ સાથે વાતોએ વળગ્યા હતા. હું નીચે ઉતર્યો કે માજીએ પૂછ્યું, ક્યાં જવાનું બેટા? મારે હજી આગળ જવાનું છે, સાંજની ગાડીમાં, મેં જવાબ આપ્યો. સારું ભાઈ, આવજે. માજી સાવ અકારણ મને વિદાય આપતા બોલ્યા અને સાડેલાનો છેડો માથા પર સરખો કરતા આગળ કહ્યું, માં નર્મદા તારી રક્ષા કરે. માડી, મેં કહ્યું. નદી તે રક્ષા કરે કે ડૂબાડે? મેં માત્ર મજાક કરી હતી કે માજીની ધર્મપરાયણતાનો ઉપવાસ કર્યો હતો તે તેનો પુત્ર કે પુત્રવધુ સમજી ન શક્યા. બંને જરા વિચલિત થઈ ગયા. માજીએ સ્વસ્થ ચિત્તે જવાબ આપ્યો, એ તો જેવી જેની ભાવના બેટા. ભાવના, હું મનોમન ચીડાયો અને ચાલવા માંડ્યો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આદિવાસી કલ્યાણ કેન્દ્રની ભોપાલ શાખા બહુ શોધવી ન પડી. મેં ધાર્યું હતું તેમ જ બજાર વચ્ચે ભાડાની ઓરડીઓમાં આ શાખા હતી. એકાદ બે આદિવાસીઓ કદાચ આ કેન્દ્રનો ઉપયોગ હોસ્ટેલ

તરીકે પણ કરતા હોય તેવું ત્યાં પડેલા બિસ્તરા અને ઘોડામાં ગોઠવાયેલા કપડાં પુસ્તકો પરથી લાગ્યું. ચડ્ડી, ખમીસ અને ટોપી પહેરેલો એક યુવાન મધના બાટલા ખોખામાં પેક કરતો હતો. બીજો એક જણ રજિસ્ટરમાં કશુંક લખતો હતો. રાતની ગાડી વતી ટિકિટ મિલી હવે હે? તેણે મને સીધું જ કહ્યું. કદાચ મારા સામાન અને સફરની નિશાનીઓવાળા દેખાવ પરથી તે મને ઓળખી ગયો. સુપ્રિયાજીને કહેલવાયા હોવે, તેણે ખાનામાંથી ટિકિટ મને આપતા કહ્યું. ગુપ્તાજી ગાડી પર લેણે આવેંગે જીપ મેં. મેં ટિકિટ લીધી અને તપાસીને ખિસ્સામાં મૂકી. ઉપરના માળે મારે રહેવું હોય તો ત્યાં કમરો ખાલી હતો, પણ હું ત્યાં રહી શકું તેમ મને ન લાગ્યું. મેં સ્ટેશન પર પાછા જઈને રિટાયરિંગ રૂમમાં જ રહેવાનું પસંદ કર્યું. બપોર આખી ઊંઘમાં કાઢી. સાંજે સ્ટેશન બહાર થોડી લટાર મારી. રાત્રે મારી ટ્રેન. ગાડી જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ પેસેન્જરો ઓછા થતા ગયા. રિઝર્વેશનનો કોઈ અર્થ જ ન રહ્યો. કોચ લગભગ ખાલી હતો. રેલવેનો અધિકારી, જરા સાચવજો, જરૂર પડે તો હું બીજા મિત્રો સાથે આગળની બોગીમાં જ છું, કહી જતો રહેલો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

રાત વધતી ગઈ તેમ થોડા નવા પેસેન્જરો આવ્યા. અર્ધનગ્ન, તીર કામઠાધારી, નાની મોટી પોટલીઓ અને માટીની કે એલ્યુમિનિયમની ઘડુલીઓ સાથે રાખીને ચડતા. ઘડીભર મને થયું કે બધાને નીચે ઉતારી મૂકું કે ટીસીને બોલાવી લાવું, પણ એ બધા ઉપદ્રવ કરે તેવું ન લાગ્યું. બિચારા સંકોચવશ સીટ પર બેસી પણ ન શક્યા. નાના નાગોડિયા દુબળા પાતળા બાળકોને બોગીની ભોંય ઉપર સુડાવીને તેઓ પણ ત્યાં જ નીચે બેસી રહ્યા. હવામાં બીડીની ધુમાડીઓ છોડતા એકાદ બે જણની સામે મેં જોયું કે તેમણે તરત જમીન પર ઘસીને બીડી બુઝાવી નાખી. એક કાળી નમણી યુવતી ઊભી ઊભી બારી બહાર જોઈને કંઈક ગાતી હતી. આટલા અંધકારમાં તે બહાર કયું જગત નિહાળવામાં પડી હશે? તે આનંદથી ગાય છે તેનું કારણ પણ મને ખબર ન હતી. ન તેના ગીતના શબ્દો હું સમજતો હતો, આમ છતાં તેને ગાતી જોવાનું મને ગમતું હતું. તેનામાં એવું કંઈક હતું જે તેના સાથી આરણ્યકોથી તેને અલગ તારવતું હતું. વચ્ચે વચ્ચે પવને ઉડાડી મૂકેલા વાળ સરખા કરવા તે બારી પાસેથી ખસીને આ તરફ

વાળમાંથી કાળો દોરો છોડી હોઠ વચ્ચે દબાવી બે હાથે વાળ સરખા કરીને ફરી બાંધતી. એકાદ વખત મારા તરફ નજર પડતા તે હસી પણ ખરી, પછી પાછી બારી બહાર ડોકાઈને ટ્રેનની આગળ પાછળની દિશામાં ક્ષિતિજ તરફ અને આકાશમાં ટમકતા તાલાવ તરફ નજર માંડીને ગાવા લાગતી.

કોઈ સાહજિક પળો ક્યારે માણી નથી, તો અનેક અછતો વચ્ચે પૂરતા કપડાં અને ખોરાક પણ ન પામતી આ યુવતી આટલી સુખમય કેમ દેખાય છે? કદાચ તેની સુખ માટેની સમજણ મારી સુખ વિશેની વ્યાખ્યાથી અલગ હશે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

મારે ઉતરવાનું હતું તે સ્ટેશન વહેલી પરોઢે આવ્યું. ટ્રેન ધીમી પડી. અજવાળું થવાને હજુ થોડી વાર હતી. તારા જડિત આકાશની પૃષ્ઠભૂમિમાં આ સમગ્ર વિસ્તાર પર્વતો અને ટેકરીઓથી ઘેરાયેલો લાગ્યો. હું ઉઠ્યો, મારો સામાન ભેગો કર્યો. આદિવાસીઓનું ટોળું ગભરાટમાં હોય તેમ ચીસાચીસ કરતું, ઊંઘતા બાળકોને જગાડતું નીચે ઉતરવા તલપાપડ થઈ રહ્યું હતું. ટ્રેન ઊભી રહેતા વાર બધા કૂદી કૂદીને નીચે ઉતર્યા. બહાર પ્લેટફોર્મ નથી તે મને ખ્યાલ આવ્યો. મારો સામાન હું દરવાજા પાસે લાવ્યો. ત્યાં નીચે ઉતરી ગયેલા માણસોએ તે ખેંચી લીધો. હું સંભાળપૂર્વક ઉતર્યો ને ટ્રેને આગળ વધવાની સૂચના આપતી સીટી વગાડી. હવે મને ખ્યાલ આવ્યો કે આ સ્થળે પ્લેટફોર્મ તો નથી જ, સ્ટેશન પણ નથી. થોડે આગળ પતરાની છાપરી છે, ન ટિકિટ આપનાર ન ટિકિટ પાછી લેનાર. મારો સામાન લઈને ટોળું ચાલતું થયું. અરે ઓ, ઊભા રહો, મેં બૂમ પાડી. મારે તમારી સાથે નથી જવાનું. બધા ઊભા રહ્યા. સ્ટેશન છાપરી પાસે મારો સામાન ઉતાર્યો અને પેલી ગીતો ગાતી હતી તે છોકરીએ મારો બિસ્તરો માથે મૂકીને આગળ નીકળી ગઈ હતી. તેણે એક જણે બૂમ પાડીને કહ્યું, પૂર્યા હો, વાપસ આવ, ની જાણે રો અને આપને સાથ. તો કેથે જાવા? પૂછતી પૂર્યા પાછી આવી અને ખિલખિલ હસી. મરે રે થેકેલા, તેણે મને કહ્યું. તે મારી સામે મારો સામાન મૂકીને બાજુમાં ઉભડક પગે બેઠી અને નાના બાળકને સમજાવતી હોય

એમ વાઘ આવે હે એથે કહીને તેણે પોતાને આવડતી હોય તેવી ભાષામાં મને સમજાવ્યું કે અહીં એકલા રહેવાય નહીં, રીંછ આવે અને ક્યારેક વાઘ પણ આવે, કદાચ એ બંનેમાંથી કોઈ ન પણ આવે તોય મારે આ જંગલોમાં ક્યાંય જવું હશે તો આટલું સામાન લઈને એકલા જવાની શક્તિ મારામાં છે એવું માનવા તે તૈયાર નથી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

ગુપ્તાજી મને લેવા આવવાના છે, મેં કહ્યું. તારું ગુપ્તા તો સેઠ હોવે હે, આવેગા દિન નિકલે બાત, પૂર્યાએ કહ્યું. હું બેઠું હું તારે સાથ, મને એકલો છોડવાનું તેને મન ન હતું. મને પૂર્યા રોકાય તે સામે વાંધો ન હતો, પણ ગુપ્તાજી મને લઈ જાય પછી પૂર્યાને તો એકલા જ જવું પડે. તેથી મેં કહ્યું, ના, અજવાળું થતાં કંઈક વાર નહીં લાગે. તે બધાએ ટોળે વળીને કંઈક વાત કરી. થોડી વારે બધા પોતપોતાના પોટલા અને નાના છોકરાને ઉચકીને અંધકારમાં જ ઢોળાવ ઉતરી ગયા. ક્યાંય સુધી હું એકલો બેસી રહ્યો. ઢોળાવ ઉતરી રહેલા આદિવાસીઓની વાતચીત કોલાહલ રૂપે મારા કાન સુધી પહોંચી રહી. તારાઓ ઝાંખા થયા અને ઉજાસ વધ્યો. ત્યારે વૃક્ષોની છવાયેલા પહાડો અને ઊંડી ખીણો નજરે પડ્યા. રાત્રિભર શાંત સૂઈ રહેલું અરણ્ય જાણે કે આળસ મરડતું હોય તેમ ઢોળા ઉપર છવાયેલા વૃક્ષો લહેરાયા. આટલામાં ક્યાંય સપાટ ભૂમિ હશે તો તે ખીણોના તળિયે. પહાડોના મસ્તક પર ક્યાં સ્ટેશનની છાપરી કે રેલવે ટ્રેક જેવી જગ્યાએ, બાકીનો આખો વિસ્તાર ખીણો, ટેકરીઓ અને અરણ્યોથી છવાયેલો છે. અજવાળું થતાં જ મને સમજાયું કે સ્ટેશનની છાપરીની બહારથી તો સીધો અરણ્યોમાં ઉતરતો રસ્તો જ છે. અહીં સુધી જીપ આવી શકે તો પણ પાછા જવા માટે જીપને વાળી શકાય તેવી જગ્યા અહીંયા નથી. કદાચ થોડે આગળ જાઉં તો જીપ આવતી હોય કે આવીને મારી રાહ પણ જોતી હોય, તેવું વિચારીને મેં મારો સામાન ઉંચકીને આગળ જવાનું નક્કી કર્યું. મને પૂર્યા પર ચીડ ચડી. જીપ કે બસ જેવા સાધનો ક્યાં ઊભા રહે છે તે પણ તેને મને ન જણાવ્યું. આમ પાછી મારી ચિંતા કરતી હતી. મેં બિસ્તરો પીઠ પર બાંધ્યો અને બાકીનો સામાન હાથમાં લઈને ઢોળાવ ઉતરવો શરૂ કર્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

5-1 મિનિટ ચાલ્યા પછી રસ્તાની એક તરફ નાનકડું મેદાન આવ્યું. એક તરફના છેડે સીધી કરાડવાળી ખીણ, મેદાનની વચ્ચોવચ્ચ રાયણનું મોટું વૃક્ષ ઘેરાવદાર છત્ર જેવું મેદાનને ઢાંકતું ઊભું છે. વૃક્ષની ચારે તરફ પથ્થરો ગોઠવીને વચ્ચે રેતી ભરીને ઉટલો બનાવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ તરફથી મધુમાલતીની વેલ વાવીને વૃક્ષ પર ચડાવાઈ છે, જેને નાનકડું પ્રાકૃતિક ઘર. ઓટલાના પથ્થર પર કાળા રંગથી લખ્યું છે મુનિકા ડેરા, અને બીજા પથ્થર પર લખ્યું છે બીતુબંગા, અને ત્રીજા એક પથ્થર પર નજર પડતા જ હું થંભી ગયો. પ્રિય લ્યુસી, અત્યારે જ તને પત્ર લખવાનું મન થઈ આવ્યું, સાથે આજ સુધીની ડાયરી ઉતારી મોકલું છું, તે પ્રોફેસર રુડોલ્ફને માટે છે. અહીં એક ઘટાદાર વૃક્ષ તળે એકલો બેસીને મુનિકા ડેરા અને બીતુબંગાના અર્થ વિચારતો આ પત્ર લખું છું. હું બેઠો છું તે કોઈ મુનિનું સ્થાનક હશે, પરંતુ બીતુબંગા એટલે શું તે હું નથી જાણતો. હું જે ઉટલા પર બેઠો છું ત્યાં આ બધા શબ્દો લખેલા છે. અહીં ત્રીજી એક આકૃતિ પણ મેં જોઈ, અને તે કારણે જ અત્યારે તને પત્ર લખવા બેઠો છું. તને યાદ હોય તો ગયા વર્ષે આપણે ગ્રાન્ડ કેનિયન ગયેલા ત્યારે તું મને અને પ્રોફેસરને રાત્રે આકાશ દર્શન કરાવતી હતી. મને આખું આકાશ તો યાદ નથી, પરંતુ મૃગ શીર્ષ અને શ્વાનમંડળ તો તે અમને વારંવાર બતાવેલા. એમાંય શ્વાનમંડળનો મુખ્ય ચમકતો તારો વ્યાધ મને બરાબર યાદ છે. લ્યુસી, એ શ્વાનમંડળની આકૃતિને મળતી આકૃતિ અહીં એક પથ્થર પર દોરેલી છે. હું ખાતરીપૂર્વક તેને શ્વાનમંડળ એટલા માટે નથી કહેતો કે આ આકૃતિમાં વ્યાધને સ્થાને એકને બદલે બે ટપકા છે. વધારાનું એક ટપકું ન હોત તો હું તે આકૃતિ શ્વાનમંડળની જ છે તેમ લખી શક્યો હોત. હું આટલું લખી રહ્યો હતો ત્યાં જીભની ગરગરાટી સંભળાઈ. બે કાગળ વચ્ચેનો કાળું કાર્બન કાઢીને મેં અધૂરો પત્ર ડાયરીના પાના વચ્ચે મૂક્યો અને રસ્તા તરફ જોતો બેઠો. થોડીક ક્ષણોમાં વળાંકમાંથી જીભ બહાર આવીને ઊભી રહી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નમસ્તે જી, કહેતો ગૌર વર્ણનો આધેડ ઉંમરનો માણસ ડ્રાઈવરની બાજુની સીટ પરથી નીચે ઉતર્યો. પ્રભાવશાળી મુખમુદ્રા ધરાવતા તે સજ્જન પોતે જ ગુપ્તાજી હોવા જોઈએ તેવું અનુમાન મેં કર્યું. આગળના ભાગે ટાલ પડવી શરૂ થઈ ગઈ હોવાથી તેમનું વિશાળ કપાળ તડકામાં ચમકતું હતું. કપાળમાં તિલક, પાછળ ખભા સુધી ઝૂલતા ઓળિયા, ઝીણા વણાટની સભેટ ધોતી, જબ્ભો અને ખભે પીળો ખીસ. પોતાના મસ્તક પર હાથ ફેરવતા તેઓ શ્રીહરિ તેવું બોલ્યા અને મારી તરફ આવ્યા. એ જ સમયે જીપની પાછળની સીટમાંથી લગભગ લ્યુસીની જ ઉંમરની લાગતી યુવતી ઉતરી. ગુલાબી રંગની સાડી અને ખભા ઉપર ભરત ભરેલો થેલો સરખા કરતી તે પણ મારા તરફ આવી. કદાચ તે ગુપ્તાજીની પુત્રી હશે તેવું મેં વિચાર્યું. લો સુપરિયા, મિલો તમારા મહેમાન છે, ગુપ્તાજીએ પેલી યુવતી તરફ ફરતા કહ્યું. મારું શ્વાસ થંભી ગયું. આ સુપ્રિયા ભારતીય, દુબળી પાતળી ચમકતા આનંદી નૈનોવાળી, મારી સામે હસીને હાથ જોડતી યુવતીને હું જોઈ રહ્યો. આ તો કોલેજ કે યુનિવર્સિટીમાં ભણાવતી હોવી જોઈએ, આ કોઈ કંપનીમાં એક્ઝિક્યુટિવ હોવી જોઈએ. આની સાધુ કે આ નિબિડ વનો વચ્ચે આદિવાસી કેન્દ્ર ચલાવવું પડે? મારા આશ્ચર્યને પ્રગટ થતું રોકવા મેં મારી તમામ શક્તિ લગાવી દીધી. મેં હસીને સામે હાથ જોડ્યા અને કહ્યું, હલો. જવાબમાં સુપ્રિયાએ હસીને ડોક નમાવી. પછી કહ્યું, ગુપ્તાજીના પૂજાપાઠ પૂરા થયા પછી અમે નીકળ્યા એટલે મોડું થયું. બોલતા બોલતા તે આગળ જઈ ઓટલા પર બેસતા કહે, થોડી પેટ પૂજા કરી લઈએ પછી નીકળીએ. તમે ગોઠવો તેમ, મેં કહ્યું. ડ્રાઈવર જીપમાંથી ટિફિન, થર્મોસ અને બીજું સરસંજામ લાવ્યું. ગુપ્તાજી શાંતિથી ઉઠલા પર બેઠા હતા અને થોડી થોડી વારે શ્રીહરિનું ઉચ્ચારણ કરી લેતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પોતાના ખભે લગાવેલો થેલો તેણે બાજુ પર મૂક્યો. બીજા હાથમાં એક પુસ્તક હતું, તે તેણે થેલા પર મૂક્યું. મેં પુસ્તક હાથમાં લઈને જોયું અને તેના પર અંગ્રેજીમાં છપાયેલું નામ વાંચ્યું, મહાભારત. તેના અનુવાદકનું નામ પણ મેં વાંચ્યું, કમલા સુબ્રમણ્યમ. તમે વાંચો છો? મેં પુસ્તક હાથમાંથી પાછું મૂકતા પૂછ્યું. સુપ્રિયાએ ટૂંકા અક્ષરે જવાબ આપ્યો અને પ્લેટ સાફ કરીને ગોઠવતા સામું પૂછ્યું, તમે વાંચ્યું છે? હું હસી પડ્યું. મેં તો નથી વાંચ્યું. નાનો હતો ત્યારે મિશનરી સ્કૂલમાં ભણ્યો, પછી પરદેશ. ત્યાં તો વાંચવાનો સમય મળે તો પણ મિત્રો જીતવાની કળા, આ કળા તે કળા, અમે બંને એકસાથે હસી પડ્યા. આવો જી, ગુપ્તાજીએ તાંબાનો નાનો ઘડો હાથમાં લેતા મને કહ્યું. થોડે દૂર જઈને તેમણે હાથ ધોયા અને ઘડો મારા તરફ લંબાવ્યો. ગુપ્તાજીના હાથમાંથી ઘડો લેતા મને મારી નાની માનું ઘર યાદ આવ્યું. કચ્છમાં થોડું રહ્યો ત્યારે શાંતા મામી દૂર દૂર તળાવથી કે રામ આતાના કોષથી પાણી ભરી લાવતા. આવો જ ઘડો તેમના માથા પરના હાંડાની ઉપર ચમકતો. ક્યારેક ચંદરમાસીની રેણું પણ સાથે જતી તો તે આવો ઘડો લઈને આવતી. મને ક્યારેક ઘડો ભરી લાવવાનું મન થતું. હું સાંજે જતો પણ ખરું, પરંતુ મને ઘડો ઉપાડવા દેવામાં ન આવતું. છોકરાએ કરવાના અને છોકરીઓએ

કરવાના કામો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હતી. બિચારા મામી, એમને ક્યાં ખબર છે કે એમનું ભાણિયું ત્યાંથી ગયા પછી બધા જ કામ જાતે કરતો થઈ ગયો છે. સહેજ હસીને મેં ઘડો નમાવીને હાથ પગ ધોયા અને ઉટલા પર જઈને બેઠું. સુપ્રિયાએ નાસ્તો કાઢ્યો, ચાના પ્યાલા ભર્યા અને ગુપ્તાજી માટે કલાઈ કરેલા પિત્તળના પ્યાલામાં ચા ભરવામાં આવી. ડ્રાઈવરની થાળીમાં નાસ્તો મુકાઈ ગયો હતો. તે પોતાનો ભાગ લઈને જીપ તરફ ચાલ્યો. એ ભાઈ, ઊભા રહો. ગુપ્તાજીએ ચા પહોંચાડી સુપ્રિયા ડ્રાઈવર તરફ જોઈને બોલી, ત્યાં નથી જવાનું, અહીં ઉઠલે બેસ. શેઠ સામે ન બેસવું હોય તો અહીં મારી પાછળ બેસ, હું નહીં અભડાવું. ડ્રાઈવર થોડો અચકાઈને ઊભો રહ્યો પણ આવ્યો નહીં. ત્યાં જીપ પાછળ જઈને જ બેઠો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આપણે કોઈ મુનિ મહારાજના સ્થાનકને અભડાવતા તો નથી ને? મેં મુનિકા ડેરાને યાદ કરતા પૂછ્યું. સુપ્રિયા સાહજિક હસી અને નાસ્તાની પૂરી હાથમાં લેતા બોલી, આ સ્થાનક અમારા બીતુબંગાનું છે. એમના માટે મારાથી અભડાવવાનો પ્રશ્ન નથી. અને જે મુનિ માટે એમણે આ ડેરો બનાવ્યો છે તે મુનિ અહીં ક્યારે પધારશે તે કોઈ જાણતું નથી. કદાચ આવી ચડે તો પણ એ મુનિ કોઈથી અભડાય તેવા નથી. સુપ્રિયા કયા મુનિની વાત કરે છે તે હું સમજી ન શક્યો. બીતુબંગા માટે તેણે અમારા બીતુબંગા કહ્યો એટલે આ નામ તો તેના આશ્રમના કોઈ અંતેવાસીનું જ હશે એવું મને લાગ્યું. ક્યાં મુનિનું સ્થાનક છે? મેં પૂછ્યું. એ તમે લોકોને જ પૂછજો ને. સુપ્રિયા ફરી હસી અને

એમને મળશો ને, સાથે રહેશો, એટલે આવા તો કેટલાય ડેરા બતાવશે. નાસ્તો પૂરો કરીને ઊભા થવાનું ન હોત તો બીતુબંગા તે એ લોકો એટલે કોઈ જૂથ વિશે કે જાતિનું નામ છે તે કે બીજું કંઈ તે જાણવા મળત. પણ સુપ્રિયાએ વાસણો લઈને ઓટલેથી ઉતરીને ચાલવા માંડ્યું એટલે હું પાણી લઈને તેની પાછળ ગયો. અમે વાસણ સાફ કર્યા, થેલીમાં ભર્યા અને જીપમાં મૂક્યા. ડ્રાઈવર જાળી પાછળ જઈને બીડી સળગાવતો હતો. ધીમે ચાલી ગુપ્તાજી આવ્યા અને અમે જીપમાં ગોઠવાયા. ડ્રાઈવર આવ્યો એટલે મેં પૂછ્યું, કેન્દ્ર પર ક્યારે પહોંચીશું? જી આજ તો રોકેંગે આપણે ઘર, કલ કી બાતમાં જવાય આશ્રમ મેં, ગુપ્તાજીએ જવાબ આપ્યો. સાતવે મોડ પર છોડ દેવે સુપ્રિયાને, એનું કામ પતાવી રાત તક આવી જાય, પછી કલ નિકલ લેવે. ગુપ્તાજીની બોલવાની છટા અનેરી હતી. એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં આવી વસેલા માનવીઓની ભાષા, કોઈ નવો જ લહેકો અને શબ્દોની ભેળસેળ પામીને વધુ મીઠાશ પકડતી લાગે છે. હું અહીંથી ગયો ત્યારે મારી બોલી સાંભળવામાં કેટલાય સાથી વિદ્યાર્થીઓ વારંવાર મને વાતો કરાવતા, તે યાદ આવતા મને રોમાંચ થયો. થોડે આગળ જઈને જીપ ડામરને રસ્તે ચડી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર.

સુધી. ગુપ્તાજી મને ઉદ્દેશીને કહેવા માંડ્યા, સાતવા મોડસે બી જઈ શકે પણ થોડા લંબા રસ્તા પડે, કહીને મને અહીંથી ભૂગોળ સમજાવવા માંડ્યા. જંગલના રસ્તાઓ કેડીઓના ભૂમિયા અને સામાન લઈને જનારા બનતા, એટલે કે ભારવહન કરનાર મજૂર બધું જોઈએ. એકલા ક્યાંય જવાય નહીં, તે પોતે પણ ક્યાંય જતા નથી, જાય તો જીપમાં અને જીપ લઈ જઈ શકે ત્યાં સુધી. એકમાત્ર આદિવાસી કલ્યાણ કેન્દ્ર જેવું સ્થળ છે જ્યાં ગુપ્તાજી પગે ચાલીને જાય. અપણે ગણેશ શાસ્ત્રી કા કામ હૈ ભાઈ, તેમણે કારણ કહ્યું, ઓર અપણી સુપ્રિયા કા જાણા તો પડે રે, કહી તેમણે ફરી મસ્તક પર હાથ ફેર્યો અને બોલ્યા, શ્રી હરિ. આ ગણેશ શાસ્ત્રી પણ કેન્દ્રનો કોઈ મહત્વનો કાર્યકર્તા હશે, મેં વિચાર્યું. જીપ ઊભી રહી. ડામરના રસ્તાની થોડી દૂર ટીકરીના ખોળામાં બેઠા હોય એમ નાના નાના 8-10 ઝૂંપડા હતા. થોડા માણસો પણ હતા. જીપ જોઈને તેઓ આગળ આવી ઊભા રહ્યા. સુપ્રિયા નીચે ઉતરી અને આગળ આવી. મને કહ્યું, તમને રસ પડે તેવું છે પણ ફરી આવીશું, આજે તો હજી આવ્યા જ છો. જય શ્રી કૃષ્ણ. ગુપ્તાજીએ હાથ જોડ્યા અને જીપ ચાલી. જમણી તરફના ડુંગર પાછળ વળતા સામે દક્ષિણ ક્ષિતિજે સૂર્યપ્રકાશમાં ચમકતી નદીના વળાંકો દેખાયા. લીલા ઘીઘૂર વનો વચ્ચે ખીણમાં ચાંદીના દૂર જેવી ધારા જોઈ ગુપ્તાજીએ તે તરફ હાથ જોડ્યા અને બોલ્યા, નર્મદે હર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નર્મદા છે? મેં સહસા પૂછ્યું. નર્મદા અહીં આટલી દૂર સુધી? મારા આશ્ચર્યની અવધિ આવી ગઈ. ઓહી ઓહી તો હે, ગુપ્તાજીએ કહ્યું, અહીંયા તો સબ કુછ નર્મદા છે. હું કોઈ અજાણ્યું ખેંચાણ અનુભવતો હોઉં તેમ નદીને એકી ટસે નીરખી રહ્યો. બે રાત પહેલાં ભરૂચના પુલ તળે ફાટ ફાટ પાણી ભરી ધીમે ધીમે સરકતી વિશાળ વહના નર્મદા આટલી સફરને અંતે અહીં પણ હશે તે માનવું મારા માટે સહેલું ન હતું. નર્મદા એક મોટી નદી છે તે મને ખબર હતી, પણ તેના મૂળ છેક આટલે દૂરથી વહેતા હશે તે હું નહોતો જાણતો. અહીંના જંગલોમાંથી નીકળતી હશે? મેં પૂછ્યું. નહીં રે, ગુપ્તાજી બોલ્યા. નીકળે હે દૂર સે, મેકલ કે પહાડ સે. યહાંથી એક રાત ભર અને બીજા આધા દિન રેલ સફર કરો તબ જાકે પહોંચો અમરકંટક. ઓહી જ નર્મદાજી કા જન્મસ્થાન. અમરકંટક સે નીકળે તો 1200 મીલ બહેર કે સમંદર સે મિલે હે મૈયા. ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ ભારતની મોટી નદીઓ છે તે મને ખબર છે. તે નદીઓ ક્યાંથી નીકળે છે તે ખબર હોવા છતાં ક્યાં જઈને કેટલે દૂર સાગરને મળે છે તે વિશે હું અજ્ઞાત જ છું. આમ ભારતની મોટી લાંબી નદીઓના મારા લિસ્ટમાં આ 3 સિવાયની એક નદીનું નામ આજે ઉમેરાયું, નર્મદા. વધુ એકવાર તેને જોઈ લઉં તે પહેલાં જીપ વળાંક વળી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને જલ્દીથી મળીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર હું છું આપનો દોસ્ત આપનો હોસ્ટ આરજી એઆર લઈને આવું છું ડોલર વહુ સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના અંશોને.

જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આપણે શરૂઆત કરીએ ગત એપિસોડના અનુસંધાનથી, કે જ્યાં બંને મિત્રો એ પેલી છોકરી સાથેના પોતાના નવા સંબંધની વાત કરી રહ્યા, અને એક દિવસ એક ટેલિગ્રામ આવી પહોંચ્યો. શ્યામે જાણ્યું કે હવે તેને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોમાં નોકરી મળી છે. તાર હાથમાં રાખીને તે આનંદથી ગોળ ગોળ ફર્યો. હવે તે અમદાવાદમાં જ નિમાશે અને ક્યાંય તેની બદલી નહીં થાય. બીજું, એ તક કદાચ ઊભી થાય કે તેને અમેરિકા પણ જવા મળે, અને આજ તો તેની મોટામાં મોટી ઈચ્છા હતી. અમદાવાદમાં રહેવાની નહીં, પરંતુ હજારો માઇલ દૂરના પૈસાના મક્કા જેવા અમેરિકા પહોંચવાની. તેના કુટુંબ પાસે તેને અમેરિકા મોકલવાની શક્તિ હતી નહીં. તેથી જ શ્યામને એક એવી સંસ્થા સાથે જોડાવવું હતું જે તેને એ દેશમાં મોકલવાના સાધનરૂપ બની જાય. જ્યારે તેણે ઇસરો માટે ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું હતું, જો તમારી પસંદગી આ નોકરી માટે થાય તો સંભવ છે કે તમને અમેરિકા મોકલવામાં આવે, તો પ્લીઝ તમારો પાસપોર્ટ તૈયાર રાખજો. અને એટલે જ તો એપ્લાય કર્યો હતો શ્યામે આ નોકરી માટે. વાત આગળ ક્યાં વધે છે, પોતાના પેલા અંકુરણ પામેલા પ્રણય સંબંધનો શું થાય છે, એ જ તો સમગ્ર વાતને આપણે જાણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

વલસાડની એક બેંકના ટેકનિકલ ઓફિસર તરીકેની તેની અત્યારની નોકરી કદી આ અમેરિકા જવાનું સ્વપ્ન પૂરું કરી શકી ન હોત. આ નોકરી તેણે એટલે જ સ્વીકારી હતી કે ત્યાં સુધી તો કોઈ બીજો વિકલ્પ તેની પાસે ન આવે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ તેના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. ભીમા કાકા એ ઉતાવળે ઉતાવળે નીચે આવ્યા અને તે જોઈ રહ્યા હતા કે શ્યામ પોતાનો સામાન બાંધી રહ્યો હતો. તેમણે કહ્યું, મેં સાંભળ્યું કે તને વધુ સારી નોકરી મળી છે અને તું પાછો તારે શહેર જવાનો છે. શ્યામે તેમની તરફ વળીને કહ્યું, હા બહુ સારી વાત છે, પણ અમને તારી યાદ આવ્યા કરશે. તું અહીં રહ્યો અને અમે ખુશ થયા. જ્યારે પણ તું આ ગામ આવે ને તો અમને યાદ કરીને અમારી સાથે જ રહેવા આવી જજે. કોઈ હોટલમાં કે મિત્રને ત્યાં રહેવા ના ચાલી જતો હો ને. અને કાકા, તમે જો કદી અમદાવાદ આવો તો અમને મળવા આવશો ને? શ્યામે પણ સામે પૂછ્યું અને કહ્યું, હું કદાચ આવીશ પણ ખરો. મારી બહેન ત્યાં વાડજમાં રહે છે અને મને એને ત્યાં ઘણા વખતથી બોલાવ બોલાવ પણ કરે છે. હવે હું આવીશ તો તમારા બંનેની મુલાકાત ચોક્કસ લઈશ. રાત્રે જ્યારે શ્યામ અમદાવાદની ગાડી પકડવા સ્ટેશને પહોંચ્યો ત્યારે તેને મીનાક્ષી યાદ આવી. તે તેને શું ભેટમાં આપી શકે? તેને તે શું કહેશે? છેવટે તેણે એક વિખ્યાત લેખકના કવિતા સંગ્રહનું પુસ્તક તેને ભેટ આપતા કહ્યું હતું, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. અહીં તમારા ગીતો રેડિયો પર નથી સાંભળી શક્યો અને હવે નહીં જ સાંભળી શકું, કેમ કે અહીંના રેડિયોનું સિગ્નલ અમદાવાદમાં સંભળાતો નથી. વાત અહીંયા સિગ્નલ, ગીતો અને રેડિયોની હતી કે લાગણીના સંબંધો જે હજુ શરૂઆતના અંકુરણ પર પહોંચ્યા હતા એના ઉપર અલ્પવિરામ કે પૂર્ણ વિરામ આ નિશ્ચય કરવાનો હતો. શું થયું એમના જીવનમાં એ વાતો તો આપણે આ નવલિકાના આગળના અંશોમાં માણતા રહીશું, પણ અત્યારે પછી સંવાદમાં શું જવાબ મળે છે એ જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આ ગીતના વિરામ બાદ પર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ શ્યામના જવાબમાં દુઃખભર્યું સ્મિત વેર્યું અને નજર ફેરવી લીધી. આ છેલ્લી મુલાકાત હતી. હવે તે ફરી શા માટે વલસાડ આવે? તે પોતે પણ શા માટે અમદાવાદ જાય? અને જો જાય તો પણ તેને મળવા માટે તે કયું બહાનું બતાવે? આ વિટંબણા અને આ સવાલ હતા મીનાક્ષીના મનમાં શ્યામ માટેના. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. તે નવલકથાના અંશોને રેડિયો પાલનપુર પરથી RJAR સ્વરમાં. આ એક માણસની ગેરહાજરી તેણીને ઘણી સાલવાની હતી, જેણે તેનું ગાન ખૂબ પ્રેમથી ભીમા કાકા કરતા પણ વધુ આદરથી સાંભળ્યું. એની ગેરહાજરી ચોક્કસ અને ઘણી સાલશે એવું મીનાક્ષીને લાગ્યું. શ્યામ, ગિરીશ અને સુરભી એ ત્રણે સંસ્કૃતના શિક્ષક મનહરલાલના સંતાનો હતા. ઘણા વર્ષો અગાઉ મનહરલાલે એક નાનકડું મકાન શાસ્ત્રીનગર નામના અમદાવાદના એક વિભાગમાં બંધાવ્યું હતું. એમને આથી મોટું ઘર બાંધવાની ઈચ્છા તો હતી, પણ તે માટે સમય લાગે તેમ હતો. જ્યારે બાળકો તેમનું શિક્ષણ પૂરું કરી લે, સારી નોકરીમાં જોડાય અને કંઈ બચત થાય તો નાણાકીય સ્થિતિ આરામદાયક બને તેમ હતું. પણ આ પરિસ્થિતિ હજી સુધી તો તેમને માટે આવી નહોતી. નિશ્ચિત પગાર, વધારાની કશી આવક નહીં અને વધતા જતા ફુગાવાને લીધે વધુ મોટું ઘર બાંધવાનું તો ઠીક, કુટુંબનું સારું ભરણ પોષણ કરવામાં એ કેટલી મુશ્કેલીઓ આવતી હતી. આ પરિસ્થિતિ શ્યામના ઘરની હતી. પછી આગળની વાતને પણ તમારે માણવી છે ને, તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 MHz પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આટલી આવકમાં ઘરનું ભરણ પોષણ કરવામાં મુશ્કેલી પડતી, પણ મનોહરલાલ એક શાંત અને વ્યવહારુ વ્યક્તિ બની રહ્યા. તેમની પ્રતિષ્ઠા પણ સારી હતી. પૈસે ટકે બહુ સારી સ્થિતિ ન ગણાય તો પણ ચારિત્રના ઉચ્ચ ગુણોને લીધે તેઓ સમૃદ્ધ ગણાતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત ડોલર વહુ નવલકથાના અંશોને, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબહેન, જેને સૌ નીલાબા કહેતા, તેઓ પણ બહુ વ્યવહારિક બાઈ હતા. સીમિત આવકમાંથી પણ ઘરબાર કઈ રીતે ચલાવવું તે તેઓ સમજતા હતા. તેમણે કદી પૈસા ઉધાર લીધા નહીં અને ઘરનું બધું જ કામ જાતે જ કરતા. હવે જ્યારે તેમના સંતાનો મોટા થવા લાગ્યા હતા ત્યારે જાણે તેમની મુખ્ય જવાબદારીઓનો અંત આવ્યો એમ કહી શકાય. મનોહરલાલ તો જાણે દુન્યવી બાબતોમાં કશો રસ જ નહોતા રાખતા, પરંતુ નીલાબાને ઘણી બધી આશાઓ અને તમન્નાઓ હતી. તેમને પોતાના પતિ તો તેમાંની કોઈ આશા પૂરી કરી શક્યા નહોતા. જ્યારે નીલાબા અન્ય સંપત્તિવાન સ્ત્રીઓને કોઈ લગ્ન પ્રસંગે અથવા અન્ય સામાજિક પ્રસંગોએ મોંઘી દાટ રેશમી સાડીઓ પહેરેલી કે તેમના કાનમાં ઝગમગતા હીરાની બુટ્ટીઓ સાથે જોતા તો તેમની બેચેની વર્તાતી, અને કદીક તેમની ચકચકિત મોટરોને જોઈને પણ તેઓ પરેશાન થતા. તેઓ વિચારવા લાગતા, આ સ્ત્રીઓ કેટલી બધી ભાગ્યશાળી છે. સવાલ કદાચ આજના સમયમાં તમામને લાગુ પડે. પુરુષ અને સ્ત્રીને બીજાનું સુખ જોઈને પોતાનું સુખ ઓછું છે એવી એક લાગણી પણ અનુભવે છે. શું થયું હશે એમના જીવનમાં, કેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે, વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તેમણે ખાસ્સી ખબર હતી કે જો તેમના છોકરા સાદી અને સીધી નોકરીએ લાગશે તો આ મગજનું દહી કરતી ગરીબી કદી કેળો નહીં મૂકે. એ લોકો ઊંચા પદો પર અને મસ મોટા પગારવાળી નોકરીઓ મેળવે તે ઇચ્છનીય હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, અને જ્યાં હું આરજે આર તમને સંભળાવી રહ્યો છું સુધામૂર્તિ લિખિત ડોલર વહુ, કે જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ એ નવલકથાના અંશોને. જો કે સમય પણ લાગે ઊંચા પદો મેળવવા માટે, અને અમેરિકા એ પૈસાના માટે મક્કાનું સ્થાન એ હવે વધુ નજીક આવ્યું હતું. એકવાર ગમે તે રીતે તમે પહોંચી જાઓ એટલે ડોલર એ તમને બધી જ સરળતા કરી આપે તેવું હતું, અને જોત જોતામાં ધનવાન બની જાઓ એવી કેટલીય વાતો આ બાએ એટલે કે શ્યામની માતાએ સાંભળી હતી. આ રહસ્યમય ચમત્કારિક ભૂમિ જે બહુ જ દૂર અને સદૂર આવેલી હતી તે જ હવે તેમના સંતાનો માટેની ભૂમિ બને એવી તેમની ઈચ્છા થઈ ચૂકી હતી. શ્યામ તેઓનો વહાલો પુત્ર હતો. પોતાના સારા અભ્યાસથી મેરિટથી તેણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી, અને તે માટે તેણે જ્ઞાતિ કે અન્ય કોઈ અનામત કે સવલતોનો ઉપયોગ પણ નહોતો કર્યો. એનો અર્થ જ એ હતો કે ખરેખર બહુ હોશિયાર હતો. વળી તેના બાપ જેવો નહોતો, એટલે કે ભીનેવાન નહોતો, બલકે પોતાના જેવો ખુલતા રંગનો અને કદ તો ટૂંકું ન કહેવાય પણ એના ભાઈ ગિરીશ કરતા ઊંચાઈમાં પણ થોડો વધારે હતો. માતાના મને હંમેશા પોતાનો પુત્ર ગમે તેવો હોય ને તો કૃષ્ણ કામણગારો લાગે, અને એ કૃષ્ણ પૂજવા માટે ભલે શ્યામવર્ણી પણ પોતાનો દીકરો તો ગૌરવર્ણી હોય ને તો પણ ન ગમે. બધાને ધોળો દૂધ જેવો ગમે એવું આ વર્ણન આ શ્યામનું હતું. પછી શું વાતને માણીશું ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બંને ભાઈઓમાં બીજા પણ મહત્વના તફાવતો હતા. શ્યામ ખાસ્સો મહત્વકાંક્ષી હતો અને ગિરીશ તેનાથી તદ્દન જુદી જ ખોપરીનો હતો. તે બહુ બોલકો નહોતો, છતાં આખો વખત વ્યસ્ત રહેતો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ, સુધા મૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. ગિરીશ પિતાની જેમ જ પણ થોડાથી જ સંતોષ મેળવી લઈ શકતો અને પોતાના મોટા ભાઈ જેટલો જ તે હોશિયાર પણ નહોતો. તેનો અર્થ એવો નહોતો કે તે મૂર્ખ હતો.

ડફોળ હતો. પોતે બીકોમની ડિગ્રી મેળવી લીધા પછી હવે એક બેંકમાં નોકરી કરતો હતો અને તેનાથી તે ખુશ પણ હતો. ઓફિસના કલાકો પછી તે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતો. રામજી મંદિરમાં પૂજાની વાત આવે ત્યારે તે નેતાગીરી પૂરી પાડતો. ક્યાંક મૃત્યુના સમાચાર આવે તો વ્યક્તિના ઘરે જઈ બધી જ બનતી મદદ કરવા માટે અચૂક પહોંચી જતો. જો તેના કોઈ મિત્રને બહેનના લગ્ન હોય તો તે લગ્નની તૈયારીઓમાં ઉત્સાહપૂર્વક જોડાઈ જતો, આ બધી વ્યવસ્થામાં મદદ કરતો. આવો માણસ શું કોઈ દિવસ ઘણું બધું ધન એકઠું કરી શકે? આ વિચાર તો નીલાબાના મનમાં હતો અને આપણા સૌના મનમાં પણ. સીધો સાદો, આ વ્યક્તિ એ વધુ ધન એકઠું ન કરી શકે તો? આ તોનો જવાબ આ ગીતના વિરામ બાદ મેળવીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આમ તો નીલાબાએ તેમના જીવનમાં સત્યો સમજાવવાની કોશિશ એ પુત્રોને ઘણી કરી, પણ તેની કશી અસર આ ગિરીશને નહીં પડેલી. તેમના ભાષણને સાંભળી લીધા પછી ગિરીશ ખભા ઉલાળતો અને હસતા હસતા કહેતો, માફ કરજે માં, પિતાજીએ તો મને એ જ શીખવ્યું છે, આપણું અસ્તિત્વ બીજાઓની મદદમાં ખર્ચી નાખવું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર 90.4 મેગાહર્ટ્ઝ પર RJAR.

સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના રચયિતા છે સુધામૂર્તિ અને અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ. તેથી વળી નીલાબા એટલે કે આવા ગિરીશના જવાબોથી પોતાના પતિ ઉપર ગુસ્સો ઠાલવતા આવી ખોટી ખોટી શિખામણો આપીને તમે જ તેના જીવનને ખરાબે ચડાવ્યું છે, આમને આમ ક્યારેય એ સફળ નહીં બને, તેમને શાંત પાડતા મનોહરલાલ કહેતા, એની વાત છોડો, શ્રી આમ તો સફળ માણસ બનવાનો છે ને, આ વળી મારા જેવો બનશે અને એને પણ કદાચ સારી વહુ મળી જાય જેમ તમે મને મળી ગયા તો ઘરને સાચવી લે ને, એમ પણ બને. નીલાબાનો ગુસ્સો આ વાત ઉપરથી આપો આપ ઓગળી જતો. કહે છે ને કે સ્ત્રીને પોતાના વખાણ આવે અને એ વખાણમાં શાબ્દિક માધુર્ય આવે તો પછી ગમે તેવી ભૂલોને માફ કરે અથવા ગમે તેવા ઝઘડામાં પણ એ ભળી જાય, ગળી જાય, નિર્માશ પકડી લે છે. જીવનનું પણ આવું જ છે. ગુસ્સાની અંદર જો તમે પ્રશંસાની વાત કરી લો તો સામેવાળા તમારાથી એ મુદ્દા ઉપર સહમત થાય કે ન થાય પણ થોડો નરમાશ અને ઠંડો વર્તાવ તો કરે જ છે. તો જીવનની આવી વાતોને આગળ વધારીશું ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તમે સાંભળી રહ્યા હતા મારી સાથે આ શો પર, એટલે કે ડોલર વહુ નવલકથા, જે સુધા મૂર્તિએ લખી છે, સુધા મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કરી છે, અને હું આરજે એઆર તમને દર અઠવાડિયે તેના અંશોને મારા અવાજમાં સંભળાવું છું. સુંદર મજાની સમુદાયિક રેડિયો પરથી સમુદાય અને સમાજની તાતી જરૂરિયાત અને પરિસ્થિતિનું વર્ણન કરતી જીવનના સંઘર્ષોમાં કેમ આગળ વધી શકાય અને હંમેશા હકારાત્મક અભિગમ સમાજ જીવનમાં કૌટુંબિક જીવનમાં અપનાવી શકાય તેવી વાતોને હું લઈને આવું છું આ નવલકથાના ભાગરૂપે. નવલકથા માત્ર સાહિત્યિક રચના છે, સુધામૂર્તિ એક સામાજિક અને આ દુનિયાની અંદર એક વિશેષ પ્રકારના ઉદ્યોગપતિના પ્રણેતા તરીકે પ્રસ્થાપિત થયા બાદ પણ, એક શિક્ષિકા તરીકે પણ, એમના જીવનના જે પણ બોધપાઠ એમને શીખ્યા અને જેનાથી સમાજમાં પરિવર્તન લાવી શકાય, શીખવાડી શકાય, તે હંમેશા પુસ્તક સ્વરૂપે, વક્તવ્ય સ્વરૂપે આપતા રહે છે. આવી જ વાતો અહીંયા આવી છે અને એટલે હું તમારા માટે લઈને આવું છું. યાદ રાખજો, તમને આ નવલકથા કેવી લાગે છે એ તમારે મને કહેવાનું છે. સમય થયો છે અલવિદા કહેવાનો, પણ તમારે કેવી રીતે મને કહેવાનું છે તો 95-12-99-66-88 પર વોટ્સએપ કરો. આ સિવાય અમારા એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, આ કોઈ પણ ચેનલ પર રેડિયો પાલનપુર લખીને શોધીને એના મેસેજીસ અથવા તો એમાં ડીએમ કરીને તમારા અવાજનું કોઈ રેકોર્ડિંગ કે પછી ટેક્સ્ટ સંદેશાઓ મોકલી આપો. આ સિવાય તમે ઈમેલ પણ કરી શકો છો radiopalanpur@gmail.com પર. અને શ્રોતા મિત્રો, બીજા મિત્રોને આ વાતો પહોંચાડવા માંગતા હોય, તમે આ અવકાશની આપણી રેન્જની બહાર હોવ, ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડન અને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને આઈટ્યુન સ્ટોર પરથી સ્ટોર કરીને એને વગાડીને એમાં રહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે સંપર્ક રાખી શકો છો. અલવિદા દોસ્તો, ફરી મળીશું. જોડાયેલા રહેજો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

હેલો પાલનપુર, હું છું આરજે અંજલી. રસોઈની રંગતમાં હું તમારા સૌનું સ્વાગત કરું છું. તો આજની આપણી રેસીપી છે અમીરી સેવ ખમણી. આઈ એમ શ્યોર તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? સેવ ખમણીનું નામ આવે એટલે સુરતની ફેમસ સેવ ખમણી યાદ આવી જાય, નહીં? હમણાં તો ઠેર ઠેર ફાસ્ટ ફૂડની શોપ પર સેવ ખમણી જોવા મળતી હોય છે, પરંતુ એવો સ્વાદ ઘરે કેવી રીતે લાવો? પણ ડરશો નહીં, કેમ કે આપણે એ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ અને આઈ એમ શ્યોર તમને એ સ્વાદ ઘરે પણ મળશે. તો ચાલો સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. ઘરે બનાવેલા ખમણ, તેલ, રાઈ, ઝીણું સમારેલું લસણ જોઈશે, ઝીણા સમારેલા લીલા મરચા, હિંગ, પીસેલી સાકર, દાડમ, સમારેલી કોથમીર, તાજું ખમણેલું નારિયેળ અને ઝીણી સેવ. હવે તમે કહેશો કે આટલી બધી સામગ્રી, તો આપણી સેવ ખમણી એકલી નથી બનાવવાની, અમીરી સેવ ખમણી બનાવવાની છે. એટલે કે અમીરી જેવો થોડો લુક તો આવો જોઈએ ને, એટલે આ બધું જોઈશે. ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન, એટલે તો ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ સુધી વખણાય છે. દરેક રાજ્ય અને શહેરને એમની ઓળખ પ્રમાણે વાનગીઓ હોય છે, અને ગુજરાતમાં તો ઠેર ઠેર વાનગીઓના ખજાના જોવા મળે છે, નહીં? એવી જ વાનગી છે સેવ ખમણી. તો સામગ્રી તો આપણે જાણી લીધી અને આઈ હોપ કે તમે નોટ ડાઉન પણ કરી લીધી હશે. હવે એને બનાવવાની રીત પણ જાણી લઈએ. અમીરી સેવ ખમણી બનાવવા માટે ખમણનો ભૂક્કો કરી વાટકીમાં નાખી દો અને બાજુમાં મૂકી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, એમાં રાઈ મેળવો. જ્યારે રાઈ બરાબર તતડવા માંડે ને, એટલે એમાં લસણ, હિંગ નાખો અને ધીમા તાપ પર સાંતળો. તૈયાર કરેલો વઘાર, જે ખમણનો ભૂક્કો હતો ને, એના ઉપર નાખી દો, એટલે કે બરાબર મિક્સ કરી દો. હવે એમાં પીસેલી સાકર, દાઢમ, કોથમીર અને

0: નારિયેલ ને નાખીને ફરીથી મિક્સ કરો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઝીણી સેવ નાખો અને ગરમા ગરમ પીરસો તમારા ગેસ્ટ માટે યા તો પોતાના માટે. તો લો, તમારી અમીરી સેવ ખમણી તૈયાર છે. આઈ હોપ કે તમને આ રેસીપી એકદમ મસ્ત લાગી હશે અને ગમી હશે.
1: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

પાલનપુર, હું છું આરજે અંજલિ ને તમારું સ્વાગત કરું છું રસોઈની રંગતમાં. આજે નવી વાનગી લઈને ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ. આજની વાનગી છે બટાકાના કુરકુરે. જેટલું જોરદાર અને ટેસ્ટી નામ છે ને એટલી જોરદાર વાનગી પણ છે અને બોલે

બનાવવામાં પણ એકદમ ઇઝી. તો ચાલો સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે બાફેલા બટાકા, સમારેલા ફુદીના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટેનું તેલ. આઈ હોપ તમે સામગ્રી નોટ ડાઉન કરી લીધી હશે, છતાં પણ હું ફરી એકવાર સામગ્રી બોલી લઉં છું. બાફેલા બટાકા, સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા મરચા, 1 કિલો જીરું પાવડર, લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર, મેંદો, ભૂક્કો કરેલા પૌઆ તેમજ તળવા માટે તેલ. હવે નામ કુરકુરે પરથી ખબર પડી જ જાય કે જે બી બનશે એ એકદમ ક્રિસ્પી હશે. શું કહેવું તમારું છે ને? અને આ વાનગી પર ક્રિસ્પી તેમજ ટેસ્ટી બનવાની છે. તો ચાલો હવે બનાવવાની રીત પણ જાણી લઈએ. તો બનાવવાની રીત આ પ્રમાણે છે. સૌથી પહેલાં બાફેલા બટાકાને મસળી લો. પછી મસળેલા બટાકા, ફુદીનો, લીલા મરચા, જીરું પાવડર, લીંબુનો રસ તેમજ મીઠું ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના બરાબર ભાગ કરી દો અને દરેક ભાગને હાથની મદદથી ગોળ દડા જેવો આકાર આપી દો. આવી જ રીતે બાઉલ્સ બનાવીને સાઈડમાં મૂકતા જાઓ. હવે મેંદામાં થોડું પાણી ભેળવો અને હલાવો. જાડું પેસ્ટ બને ત્યાં સુધી એને હલાવતા રહો. હવે બનાવેલા બોલ્સને મેદાની બનાવેલી પેસ્ટમાં ડૂબાડી ભૂક્કો કરેલા પૌઆમાં ફેરવો, જેથી તેના પર એક સરખું આવરણ ચડી જાય. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. બનાવેલા બોલ્સને ગરમ તેલમાં નાખો. બોલ્સ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળતા રહો. પછી તેને ટીશ્યુ પેપર પર સૂકા થવા મૂકો, જેથી વધારાનું તેલ ટીશ્યુ પેપર પર શોષાઈ જશે. તૈયાર છે આપણા ક્રિસ્પી બટાકા કુરકુરે. તેને સ્વીટ અથવા તીખા સોસ સાથે તમે પીરસી શકો છો. આઈ હોપ તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો અને એના રિવ્યૂઝ ને ફીડબેક અમને મોકલી આપશો ફેસબુક પર યા અમારા વોટ્સએપ નંબર પર. અમારો વોટ્સએપ નંબર છે 9512996688. ફરી એકવાર નોંધી લો, 9512996688. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું નવી રેસીપી સાથે, ઓન્લી ઓન રસોઈની રંગત, આજે અંજલિની સાથે. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડા થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રેન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કર.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારેય. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, આને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ
0: ગમતી
1: ગુલાલ
0: સિરિયલથી પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલથી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈન ને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસી એમ બોલું તો માનસી એમ કે હે તને ગુલાલ ના પ્રોમો
0: એકાદ બોલી સંભળાવ ને આજે.
1: તો મને મને એવું છે
0: કે પ્લીઝ ગુલાલ,
1: એટલે ગુલાલ નો જે સૌથી મોટો પ્રોમો છે કે માનસી એ વિધવા થઈ છે, કે ગુલાલ નું કેરેક્ટર છે વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એને તે આ હત્યા કરાવી છે એના ભાઈની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એટલે એમ છે કે હવે આ દિયર વટું જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને, અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયર વટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાવ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે, અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ. તો એને મોજડી ઉપર હાથ ઉપાડ્યો અને ઊભી થઈ, અને ઊભી થઈ

0: સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે. એટલે માનસી આવે સ્થિતિ અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે. આખું ગામ ચોકી જાય કે જો વાત દિયર વાટાની જ છે ને.
1: હા તો શું કરવું છે,
0: વાત તો દિયર વાટાની જ છે પણ આ નહીં નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કરે અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ. તો એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજાધિરાજના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલા કચ્છ એક્સપ્રેસના કારણે. જ્યારે છે ને રાજાધિરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એની ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા. શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા મેગા પ્લેસ ડિરેક્ટ કરેલા એને, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. એટલે આ લોકોએ વિરલભાઈ, વિરલ રાજ અને પાર્થિવ ગોહિલી લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા. અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન, ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું. મારા માટે જીવનમાં પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું. અને મને એ લોકોએ પાર્થિવભાઈ અને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છે રાજાધિરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે, શી વિલ ડિસાઇડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે. અને તને શબ્દો જોડા વગર કહીએ કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે, હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા ડિરેક્ટરનો કોલ રહ્યો, કઈ વાંધો નહીં, કીધું બે પાના લખીને આપને વિરલભાઈ પાર્થિવભાઈ, કીધું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના આપણે તો ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું. તો 4-5 પાનાની મેં સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી 2-3 દ્રશ્યો કૃષ્ણના. અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તો મારી પાસે સેવ નહોતો, અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન્સ તમે ઓન બોર્ડ છો આમ તેમ. અને આઈ વોઝ વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે તમે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છો, મેં આમ હોશિયારી મારી થોડીક. તો એને કીધું કે શ્રુતિ શર્મા, અમે ઓકે. પછી મેં તાત્કાલિક પેલા સ્ટોકી લીધું કે આ છે કોણ,
2: નવો શબ્દ છે.
0: મેં તાત્કાલિક સ્ટોકી લીધું કે આ છે કોણ શ્રુતિ શર્મા. તો સંજયભાઈ એવું છે કે જ્યારે હું સિરિયલ લખતો હતો બાલિકા વધુ ને બધું ચાલતું હતું મારું કામ, ત્યારે મારા મિત્રો છે એક્ટર પ્રશાંત, એ લોકો ટીવી સિરિયલના એક્ટરો, એ બધા લોકો પાસે એક એક ટિકિટ એક્સ્ટ્રા હતી. એ લોકો NCPA જોવા માટે જતા હતા અલાદીન નાટક, અને કહેવાય એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન, અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું. અને અલાદીન જયારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું, અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહેલું, મેં તો અવડા મોટા નાટકની જવાબદારી અવડી એમથી નાપી, એમ હોપારા જેવડી છોકરી છે. મેં કીધું મેં તો આવડું મોટું નાટક ને અવડી એમથી બાય. મેં કીધું
2: શ્રુતિને એપિસોડ મોકલીશું આપણે, એને હોપારાનો શબ્દ તારે સમજાવવો પડશે.
0: રોહિત છે ને શ્રુતિ, રોહિત રોહિત બહુ હોશિયાર છે, રોહિત કહી દેશે. તો પછી એ મને યાદ હતું. તો મેં સ્ટોકતા સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી મેં ઓ બાપે હોપારી આમાં છે. મેં કીધું રાજાધિરાજ કરવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા. આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પહેલું નરેશન અને ધનરાજ નથવાણીના બંગલામાં બેઠા બધા, મતલબ મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
2: માયા સારાભાઈ,
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. તો હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને, પાણી કહેવાય તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવી તો
2: રકાબીઓના મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબીનો અવાજ ના આવે તો રકાબી મૂકું અને આમ ઉભો રહો આમ અને કારણ વગર આમ સ્માઈલ કરતો રહો એમ. તો આવું બધું મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ દસવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ.

0: પછી ઉમંગી પાર્થિવભાઈની સાથે ઉમંગી મજુમદાર, તો ઉમંગીની ગાડીમાં ઉમંગી ગયું મારું, મેં આમ લેટર ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી, તો ઉમંગી ના ના તું નેગેટિવ ના વિચારે, રામ કંઈક કંઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું ની શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો, એ ડ્રાફ્ટ આખો અપ્રૂવ થઈ ગયો. અને હા, પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોક જોડાતા ગયા, મને કહું અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસન્ન જોશી એડ થયા છે, અરે આ તો આ આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથદ્વારા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: કૃષ્ણ ભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને, અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ એ બહુ મોટું કામ છે, અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી ધંધા નથવાણી કરી રહ્યા છે, એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારી વાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એક્ચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે, એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધિરાજનો અનુભવ, મારા બે બા બાપુને, હું મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા આના પ્રીમિયર માટે, અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક અસર છે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ, ધર્મેન્દ્ર.
1: અચ્છા,
0: હા,
1: ધમાનું ફેન ઓફ ધર્મેન્દ્ર.
0: અરે, અને આપણે ધમાનું, અને ધમાન ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે સની દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો, એટલે એને સની દેવલ ગમે છે. મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજે તું, એ વાત. અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધમા ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધિરાજ જોયું, અને મારી બા અને બા બાપુ એટલા ખુશ ખુશ ખુશ ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એને મેં એવું કહી રાખ્યું કે મારા બા બાપુ આજ ગામડે આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. અમે 250 લોકોનું ક્રુ છે રાજાધિરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલી દિવસે વાત થઈ હતી, એ લોકો પતિ પત્ની યાદ રાખી હતું કે આજે મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડીને કહેશે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં કીધું આવ્યા છે ને, કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને હવે મારા બા બાપુને સંજયભાઈ કંઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી,
1: કયું
0: આખું. તો હા, મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલના કારણે હવે નીતા અંબાણી કોણ છે, રીલ બધી ફરા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખનો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ટર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર હતી
1: નહીં.
0: પણ એ જે મારા બા બાપુને એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ, બીજે. તો આવા બધે અમદાવાદમાં જાન્યુઆરી થી આવી રહ્યું છે, હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લે માં છે ને હું, મને મારો પોતાનો નવે સાથે પરિચય થયો, મારા સ્ટેજ પ્લે ના ક્રાફ્ટ ને વધારે નિખારવાની મને જગ્યા મળી, આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજાધિરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ, સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને ધન તો મળે પણ તમને માન દરેક જગ્યાએ, લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે, તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજાધિરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજાધિરાજ પછી એ કક્ષાનું, એ સાઈઝનું નવું કઈ પ્લે પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું
1: તારી સાથેના પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ બાદ આપણે રાજી રહીએ.
1: પણ
0: ફિલ્મમાં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિત
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે છે.
0: યસ, અમિત ત્રિપાઠી પ્રેઝન્ટર છે જેના. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?

0: બધા ફ્રેશર્સ, બધા એક જૂનો નથી, એટલે ફ્રેશ સરખા સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હરીક સાથે જ મારી તાનારી રી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે.
1: તાનારી રી એટલે હિસ્ટોરિકલ
0: હિસ્ટોરિકલ
1: વિસનગર,
0: યસ યસ, એ મારી પૂરી થવા આવી છે. અને તમારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પેલા જે એનડીએના વકીલ કાગડો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઈન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ,
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે, જો ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે,
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલાં આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું, જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, હમણાં ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટિક્યુલર જીવન ગીતો,
0: હું સમજી ગયો, તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોનો એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ, ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવો થોડાક.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે રાજાના જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે,
0: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સૂરજ ઉગ્યો રે કે વડિયાની ફણસે કે વાણ લાજો ને વાયા રે,

રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઉગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા.

નારાજ. અને પછી એ જાન જ્યારે પોખે ત્યારે પોખવા માટે આવે કે ઓખાણા પોખાણા દશ દાડા દાડમી પરણવાયા વા મા.

0: રણીએ મારા દિનેશભાઈ પધાર્યા જો.
1: બાબા,
0: તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ગીતો છે દરેક એક વિધિ સાથે, અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોક જીવનને સતત ફંફોસીને એમાંથી લોકગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ.
0: મને છે ને મૃત્યુ સુધી ફેયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ, એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય, કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે, એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો સાહિત્ય પાસે એ ક્ષમતા છે. સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન્ડ એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મરશીઓ.
0: બિલકુલ.
1: એના ઉપર આવવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારી. પેલું તો છે ને સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: એ તમારું નથી.
1: આ જ સવાલ છે મારો, એ આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પછી ને વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ, તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માનસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
0: તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે, અને એ સાથે એની એનર્જી, એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું, એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો મને લાગે છે કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, એવા ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને, એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે ઘડો. કેમ કે પાણી ભરવું છે મારી પાસે, પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને, એ બાળપણમાં એ તમારા ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ. તો તારો ગમતું પ્રિય પ્રકાર મરશ્યુ, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરશ્યુ.
0: હા, એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી

0: ગયા છે, એને એટલો આઘાત લાગ્યો છે કે એને આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે, અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે, અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે. સાયકોલોજીનું કામ છે, ઇટ્સ અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે, રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને, એ કૃષ્ણનું મરસિયું કેવું છે?
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસિયું ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહીને સંભળા
0: કે આ સજો ગાવા છે ને,
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, આમાં અહીંયા છે છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય, કે દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અબડાણો રાતુ ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કહે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, એટલે કેટલાનો સ્વામી છે. ને દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે અભડાણું રાતુ ગવન મારા વાલમાં, મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
1: વાહ, એકચ્યુઅલી
0: ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે ઘરણ લાગે, એટલે ગ્રહણ
1: ઘરણ લાગે,
0: ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદાને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ઓલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા ચૌદ ભુવન.
1: ક્યાં વાત,
0: એટલું રોવાની છે કે ચૌદ ભુવન ડૂબી જવાના છે. ગાયુના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કહે છે માધવપુરનો આ રેફરન્સ જુઓ, માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, પૂનમે ઓઢ્યા અંધકાર મારા વાલમાં.
1: ક્યાં વાત,
0: ગોકુળ તે ગામની ગોવાલણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં. એટલે આ કૃષ્ણનું મરસિયું છાતી કુર્તી કુર્તી ગાય શકે,
1: પરંપરાનું
0: મરસિયું. તો આ બધા મરસિયા આપણી બહુ મોટી પ્રથા છે, અને લોકો એટલે ગાતા નથી કેમકે નપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે એની છાતી કુર્તા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાતી કુર્તા કુર્તા હાય બેનડી હાય હાય. એ પરંપરામાં આખી આપણે ત્યાં, આપણે ત્યાં ઢોરના મરસિયા છે.
1: ઓહો,
0: બળદ માટે ભાઈ ન હોય ને એ બળદ ને રાખડી બાંધે, કેમ કે એને છે કે તું મારા બાપ નું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જયારે ખેતરમાં જાય ને તો કે બળદ માટે કે છે, વાવણી કરે ને ત્યારે કે વાવુ વાવુ રે રાતી જુવાર, સોનાના ડુંડા ઉગશે તમને ખમ્મા કરું મારા વીર, સોનાના ડુંડા ઉગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ. તો બળદના મરસિયા છે ભેંસુના,
1: બળદનું સંભળા.
0: હા, ભેંસુના બળદના કહે છે કે ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ઘમર ઘમર વાગ્યા ઘૂઘરા રે વાલમાં, ગવરીના દૂધ રે અબડાણા મારા વાલમાં. બળદ દૂધ ધાવેલો છે. ગવરીના દૂધ અબડાણા મારા વાલમાં, આ

0: अवीर ला हाय हाय माजमते रात नो खिलो भंगाड़ो माजमते रात नो खिलो भंगाड़ो वावणीए उग्या लीला नाग मारा वालमा वावणीए उग्या लीला नाग मारा वालमा गुणपति दादा रे, कारण के गणेश ની સાથે બળદ ની પૂજા કરે. ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે, ગુણપતિ દાદા રે મે કહેલો મારો વીર રે, ખમાએ નીલક ચોરાસીયો ન રે. હવે જન્મ નો દેતા એને પાછો,
1: અહીંયા મોક્ષ
0: અહીંયા એને ખમાએ નીલક ચોરાસીયો ન રે. હાય વીરલા હાય હાય, આ બળદ નું મરસ. તો
1: ઓહો,
0: એ આપણે, એટલે આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોળીએ છીએ, કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં, એ સંસ્કૃતિની તો કેવી મોટી. તો સંજયભાઈ બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે, અને દુલારાય કારાણી અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે, અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો હતો મેઘાણીને કે દુલારે કારણે કચ્છને આખું વીણી નાખ્યું, કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું. મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી, બાકી છે, બોટાયું
1: બોટાયું નથી,
0: બોટાયું નથી એમ. તો મેઘાણી તમે આવો ને દક્ષિણ ગુજરાતના લોકગીતો, લગ્ન ગીતો ને ખાંભીઓની કથા કરો. તો મેઘાણીએ છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો, એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમને દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણ ગુજરાતની પરંપરા નહીં
1: નથી મળતી.
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી, પરંપરા કઈ નહોતી એવું નહોતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી ગયું.
1: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું છે.
0: થેન્ક યુ, હું જરા પરોક્ષ રીતે હળવો થયો એના માટે. થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ, થેન્ક યુ રામ, થેન્ક યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12

9566 9512 99 6688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે

વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-1299-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-1299-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।